નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ સુદ 7, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 21 જૂન 2026, રવિવાર. અત્યારે સવારના 5:58 થઈ છે. આ સાથે જ અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સર્વેનું સ્વાગત છે. સભાની શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 6:30 અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું 21 જૂન 2026 રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ IDY ના અવસર પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત રેડ રોડથી પ્રારંભ થઈ રહેલ યોગ દિવસ રાષ્ટ્રીય સ્તર સમારોહ અને દેશભરમાં સમન્વિત સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમના અંત સુધી.

0: વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ કોલકાતાના રેડ રોડ પર યોજાયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
1: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી
0: કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
1: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે.
0: રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાયો. રાજકોટ શહેરમાં આજથી દર 15 મિનિટના અંતરે એક યોગ કોચિંગ લર્નિંગ સેન્ટર કાર્યરત થયું છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વધુ માહિતી આપી હતી.
2: 15 મિનિટ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છે. એટલે આ વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે. આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી.
0: દરમિયાન અમદાવાદ ખાતે આકાશવાણી પરિસરમાં પણ યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સહિત દેશભરમાં આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રીબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અંગે લો એન્ડ ઓર્ડર IGP શ્રી મકરંદ ચૌહાણે વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું હતું.
3: પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે. વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે. અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ સહિતની બ્રાન્ચ પૂરતી વોચ રાખી રહી છે.
0: ગાંધીનગર જિલ્લામાં 5 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય આલોકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે પરીક્ષા માટે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
4: ગાંધીનગરમાં 5 સેન્ટર પે પરીક્ષા હોગી જિસમે 2597 વિદ્યાર્થી ભાગ લેંગે. પરીક્ષા મેં 3 લેયર પે સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. એક પોલીસ પ્રશાસન, દૂસરા સેન્ટ્રલ એજન્સી CAPF એન્ડ BSF ઓર તીસરા ઓબ્ઝર્વેશન મેં જો શૈક્ષણિક લોગ હૈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન તથા જો ઇન્જિનિયરિંગ કોલેજ કે શિક્ષક હૈ ઉનકો ઓબ્ઝર્વર કે રૂપ મેં નિષ્પક્ષ પરીક્ષા કરાને કા પ્રયાસ કિયા જા રહા હૈ.
0: રાજકોટ શહેરના કુલ 12 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સવારે 11 થી 1.5 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે બ્રિજ સિટી સુરતમાં 125થી વધુ બ્રિજનું નિર્માણ કરી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોડદોડ રોડ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણ ગૃહનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળાનું પણ આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના 2,45,000 ખેડૂતોના ખાતામાં 49 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મયુર પટેલે આ અંગે બોલતા જણાવ્યું.
5: અત્યાર સુધી ખેડૂતોને છેલ્લા 22 સપ્તાહના ભાગરૂપે 765 કરોડ રૂપિયા જેવી યોગદાન આપણને આ પ્રધાનમંત્રી કિસાન નિધિ અંતર્ગત યોજનાનો લાભ આપણને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને મળેલ છે. 10 લાભાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એમાં ટ્રેક્ટરથી માંડી ઓજારથી માંડી કૃષિના પ્રાકૃતિક સાધનોથી

0: એમાં હોર્ટીકલ્ચર બાગાયતથી મારી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અત્રે કિસાનોએ લીધેલો છે.
1: ડાંગ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વઘઈ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ખેતીવાડી યોજનાના 1,618 ખેડૂત લાભાર્થીઓને સોયાબીન, ડાંગર, તુવેર, અડદ અને રાગીનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના એસટી નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ ક્યુઆર કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે. જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે આ ડિજિટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળતા હવે એસટી નિગમે તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે.
2: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલ ક્યુઆર કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા ભાગે અમલીકરણ બનવામાં પામેલ છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળવા પામેલ છે અને સરેરાશ 5 માંથી 4.7% જેવું રેટિંગ મળવા પામેલ છે, જેમાં રેટિંગમાં મુખ્યત્વે સ્ટાફનું વર્તન, મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા, બેઠક આરામદાયકતા, સમયસર સેવા જેવા અગત્યના મુદ્દાઓ લેવામાં આવેલા છે.
1: રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ શાપર વિસ્તારમાં 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે રાત્રે 1.5 વાગે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂએ તેમને બંધક બનાવી રોકડ દાગીના મળી 2.49 કરોડ રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ રોકડ દાગીનાની સાથે સાથે પરવાનાવાળી રાયફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની અને વૃદ્ધ એકલા જ હોવાની વિગતોથી વાકેફ જાણભેદુએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના હોવાનું જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આવતીકાલના રોજ યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આવતીકાલ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નેટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

0: છે.
1: સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલકત્તાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે વિશ્વના કેટલાક ભાગોમાં 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગને કારણે તે હવે સૌથી મોટો સમુદાય ઉજવણી બની ગયો છે.
2: भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक, पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है. योग सबको जोड़ता. मैं इस अवसर पर पूरे विश्व को, संपूर्ण मानव समुदाय को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं.
1: श्री मोदी ने कहा कि योग आपने संतुलित जीवन जीवमा अने मानसिक स्वास्थ्य द्वारा शारीरिक स्वास्थ्य नो मार्ग शोधवामा मदद करे छे. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આપણે યોગને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ.
2: યોગ હમે જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય हमारा स्वभाव बन जाता है. साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता. योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है.
1: 2015માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ ત્યારથી શ્રી મોદીએ નવી દિલ્હી, ચંડીગઢ, લખનૌ, મૈસૂર, ન્યૂયોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું. ઘણા કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર વિસ્તારના ગેરિસન મેદાન ખાતે યોજાયો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ મુખ્ય મહેમાન તરીકે આજે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આજે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આદિવાસી સમુદાયો, ચિત્તા સંભાળ રાખનારાઓ અને પાર્ક સ્ટાફ સાથે પણ મુલાકાત કરશે. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગઈકાલે અનેક દેશોમાં યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કેનેડાના ટોરન્ટોમાં ઓન્ટારીયો વિધાનસભા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેનેડામાં ભારતના મહાવાણિજ્ય દૂતે જણાવ્યું હતું કે યોગમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને રાષ્ટ્રીય સીમાઓને પાર કરવાની અનન્ય શક્તિ છે. બ્રાઝિલના ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાના નેતૃત્વમાં વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેનમાર્કમાં રાજદૂત મનીષ પ્રભાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફેડરિકસનનો લખેલો પત્ર વાંચીને સંભળાવ્યો હતો. અમેરિકામાં પણ યોગ દિવસ પર લિંકન મેમોરિયલ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. નૌકાદળ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસિત અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વે અને સબમરીન વિરોધી અભિયાનને વધારવાનો છે. આઈએનએસ દુનાગીરી બ્રહ્મોસ મિસાઇલો અને મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ છે. આઈએનએસ સંશોધક દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે કામગીરી માટે ડિઝાઇન કરેલ છે. આઈએનએસ અગ્રય એક સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે જે દરિયાકાંઠાના સંરક્ષણ માટે ટોર્પિડો, રોકેટ લોન્ચર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓના જવાબ આપવાના વિકલ્પો આપવામાં આવ્યા છે. અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ગઈકાલે એક મોકડ્રીલ પણ યોજી હતી. એક અહેવાલ સાંભળીએ.
3: પરીક્ષા કે સુરક્ષિત પારદર્શક

0: पारदर्शी और सुचारू संचालन के लिए पर्यवेक्षकों, समन्वयकों, पुलिस बलों और प्रशासनिक अधिकारियों सहित 2,00,000 से अधिक कर्मियों की तैनाती की गई है। निष्पक्ष और पारदर्शी परीक्षा सुनिश्चित करने के लिए बहुस्तरीय सुरक्षा व्यवस्था लागू की गई है। NTA भ्रामक सूचनाओं पर रोक लगाने और किसी भी प्रकार की अनियमितता को रोकने के लिए सोशल मीडिया प्लेटफॉर्म्स की भी सक्रिय रूप से निगरानी कर रहा है। परीक्षा दोपहर 2 बजे से शाम 5:15 तक आयोजित की जाएगी। सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ આજે વાતચીત માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી રહ્યા છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઇરાને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર દુની બંધ કરવાની જાહેરાત કરી છે. ઇરાને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ બંધ નહીં થાય તો કોઈપણ પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ બનશે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઇરાન સાથે 60 દિવસમાં અંતિમ કરાર નહીં થાય તો જળમાર્ગ પર ટોલ લાદવામાં આવશે. અમેરિકા પક્ષનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કરી રહ્યા છે અને ઇરાનનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બગેર કલીબાફ કરી રહ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સ્વિટ્ઝરલેન્ડમાં રહેશે. કરાર હેઠળ કબજો અબજો ડોલરની સ્થિર ઇરાની સંપત્તિ મુક્ત કરવામાં આવશે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ગુરૂવાર સુધી આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. 26 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. મંગળવાર સુધી બિહાર, ઓડિશા, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, રાયલસીમા, કરાઇકલ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની આગાહી છે. મહિલા T20માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. મેચ ભારતીય સમય પ્રમાણે 7 વાગે શરૂ થશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ 10:15 શરૂ થશે. ભારતીય ટીમ તેની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, બાંગ્લાદેશમાં શ્રીરામના અપમાનથી હિન્દુઓ ભડક્યા. નવગુજરાત સમયની હેડલાઇન છે, ઇઝરાયેલે લેબનોનમાં હુમલો ચાલુ રાખતા તંગદિલી, હોર્મુઝ ફરી બંધ. આજે રીનીટ સરકારની અગ્નિ પરીક્ષા, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. અને સંદેશે પરમાણીમાં નિર્માણાધીન મંદિરની છત તૂટી 7ના મોતના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે.
1: દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ UGની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, સમય છે સવારના 8:50. રજૂ કરીએ છીએ કવિ મધુકાંત જોશીની કાવ્યધારા.
4: મોનોઇમેજ કાવ્ય રજૂ કરું છું. શીર્ષક છે રસ્તો. આ રસ્તાને નખમાય કોઈ રોગ નહોતો, પરંતુ એક વખત મોટા નગરમાં કોણ જાણે ક્યાંથી જઈ ચડ્યો ને ચાલતી પકડી. બીજું છે, કેટલી ખૂબી છે આ નગરના રસ્તાની. એક બાજુ વીજળીના થાંભલાની કતાર ચાલી જાય છે ને એક બાજુ ફક્ત એક જ ઊભું છે ગરીબ વૃક્ષ. આ નગરના

રસ્તાની એ તો એક ખૂબી છે. પછી છે, મને એક સમી સાંજનો રસ્તો બહુ પ્રિય છે, ત્યારે બધા જ રસ્તા ઘર તરફ જતા હોય છે. મને એક સમી સાંજનો રસ્તો બહુ પ્રિય છે, ત્યારે બધા જ રસ્તા ઘર તરફ જતા હોય છે. પછી છે, નહીં તો આમ અહીંથી એકાએક બદલે નહીં રસ્તો, રસ્તાની પણ એક ચાલ હોય છે. પછીની રચના છે, અને આ રસ્તો એક ખેતરમાં થઈને ફાર્મ હાઉસ તરફ જાય છે. અને આ રસ્તો એક ખેતરમાં થઈને ફાર્મ હાઉસ તરફ જાય છે. પછી છે, આ નગર તો હવે મોબાઈલથી રસ્તો કાઢે છે. આ નગર તો હવે મોબાઈલથી રસ્તો કાઢે છે. સાલ્લો રસ્તાનો પણ એક ઇતિહાસ હોય છે. સાલ્લો રસ્તાનો પણ એક ઇતિહાસ હોય છે, કાં સાવ સરળ ને સીધો હોય અથવા ખૂબ પીધો હોય. આ નગરનો એક પણ રસ્તો એવો નથી કે જેને પરિચય છે એક પણ રસ્તાનો. આ નગરનો એક પણ રસ્તો એવો નથી કે જેને પરિચય છે એક પણ રસ્તાનો. રાત્રિના રસ્તાની કાંઈ ખબર પડે નહીં, નગર છે આખી રાત્રિ જાગતું હોય છે. ભૂંડની જેમ ટોળે વળીને ભટકે છે આ નગરના રસ્તાઓ. ભૂંડની જેમ ટોળે વળીને ભટકે છે આ નગરના રસ્તાઓ. હા, આ નગરના રસ્તાઓ ગટરમાં ભૂંડ શોધે છે. આ શહેરના સૌ રસ્તાઓ સામસામા એકબીજાને રસ્તે ચડી જાય છે સગાવાલા જેમ. આ શહેરના સૌ રસ્તાઓ સામસામા એકબીજાને રસ્તે ચડી જાય છે સગાવાલા જેવા. મને ખૂબ ગમે છે એ રસ્તો, રસ્તાની વચ્ચોવચ ઊભો હોય છે એક બગીચો, આંખોમાં લઈ ગુલદસ્તો. મને ખૂબ ગમે છે એ રસ્તો, રસ્તાની વચ્ચોવચ ઊભો હોય છે એક બગીચો, આંખોમાં લઈ ગુલદસ્તો. ને એ રસ્તામાં કાયમ નડે છે મને એક પથ્થર. ને એ રસ્તામાં કાયમ નડે છે મને એક પથ્થર. પછી તો રસ્તો જ પથ્થર થઈ ગયો. પછી તો રસ્તો જ પથ્થર થઈ ગયો. પછીની રચના છે, કેડી. આ નગરના તોતિંગ રસ્તાઓમાં કેડી ક્યાંક તો ચોક્કસ ડુસકે ચઢી હશે. આ નગરના તોતિંગ રસ્તાઓમાં કેડી ક્યાંક તો ચોક્કસ ડુસકે ચઢી હશે. નહીં તો આમ માથે ઓઢીને આ નગર એની હૈયા વરાળ કાઢે નહીં ટ્રાફિકના ધુમાડામાં. નહીં તો આમ માથે ઓઢીને આ નગર હૈયા વરાળ કાઢે નહીં ટ્રાફિકના ધુમાડામાં. મને માણસ કરતાં કેડી જોવામાં ખૂબ મજા પડે છે. મને માણસ કરતાં કેડી જોવામાં ખૂબ મજા પડે છે, કારણ કે કેડીમાં હોય છે કવિતા. કેડી જેવી કેડીનો પણ એક ઇતિહાસ હોય છે. એ ગામડામાંથી નીકળી શહેર ભણી ગઈ તે ગઈ. કેડી જેવી કેડીનો પણ એક ઇતિહાસ હોય છે. એ ગામડામાંથી નીકળી શહેર ભણી ગઈ તે ગઈ. કેડી ક્યારેક વાંકી ચૂકી ચૂપચાપ ચાલી જતી હોય છે. કેડી ક્યારેક વાંકી ચૂકી ચૂપચાપ ચાલી જતી હોય છે, જાણે કે રાજકુંવરના ખભે વેતાળ. કેડીનો સંગાત કરવો હોય તો પરીનો સાથ જોઈએ. કેડીનો સંગાત કરવો હોય તો પરીનો સાથ જોઈએ. એક મેળી પરની આંખોએ કેડીને વળાંક આપ્યો તો ઝરૂખો ઝૂકી પડ્યો આખે આખો. એક મેળી પરની આંખોએ કેડીને વળાંક આપ્યો તો ઝરૂખો ઝૂકી પડ્યો આખે આખો. એક કેડી નદીમાં નાહવા પડી ને સામેના કિનારેથી બહાર નીકળી તો લીલીછમ ઘાસે તેને તેડી લીધી ને ઘાસ વધારે લીલુંછમ થયું કેડીમાં ઓળગોળ. એક કેડી નદીમાં નાહવા પડી ને સામેના કિનારેથી બહાર નીકળી તો લીલાછમ ઘાસે તેને તેડી લીધી ને ઘાસ વધારે લીલુંછમ થયું કેડીમાં ઓળગો. એક કેડી પહાડ પર ચડી, જાણે કે શ્રી ગણેશના ડીલે ઉપવિત મઢી. એક કેડી પહાડ પર ચડી, જાણે કે શ્રી ગણેશના ડીલે ઉપવિત મઢી. કેડીમાં ને રસ્તામાં માત્ર આટલો ફર્ક છે, કેડી તો અનુભવે નીકળે છે. કેડીમાં ને રસ્તામાં માત્ર આટલો ફર્ક છે, કેડી તો અનુભવે નીકળે છે. કોઈએ પણ નથી ખેડી કે નથી છેડી, તેથી તો મને ખૂબ ગમે છે આ કમનીય કેડી. કોઈએ પણ નથી ખેડી કે નથી છેડી, તેથી તો મને ખૂબ ગમે છે આ કમનીય કેડી. તમો આ કેડી પરથી એક દિવસ પસાર થયા હતા, બસ ત્યારથી આ કેડી થઈ ગઈ છે ગુલછડી.
તમો

0: આ કેળી પરથી એક દિવસ પસાર થયા હતા. બસ ત્યારથી આ કેળી થઈ ગઈ છે ગુલછડી. કેળી એટલે શું? એક બાળકને ઊંચકો ફેરવો ખભે લઈ ટેડી. કેળી એટલે શું? એટલે એક બાળકને ઊંચકો ફેરવો ખભે લઈ ટેડી. પછીની રચના છે બારી બારણા. હું ભીની મહેકતી વર્ષાની મોસમ છું. હું ભીની મહેકતી વર્ષાની મોસમ છું. મારી એક શરત છે, કા બારી ખોલો કા બારણું. મારી એક શરત છે, કા બારી ખોલો કા બારણું. માણસ તો બારીની જેમ ખુલે છે ને બારણાની જેમ બંધ થાય છે. માણસ તો બારીની જેમ ખુલે છે ને બારણાની જેમ બંધ થાય છે. બારી બારણા બંધ કરો, માણસને ક્યાં ખપે છે ઋતુઓનું આગમન. બારી બારણા બંધ કરો, માણસને ક્યાં ખપે છે ઋતુઓનું આગમન. આંગણામાં રંગોળી ભલે પધાર્યાની છે ને બારી બારણા બંધ છે. આંગણામાં રંગોળી ભલે પધાર્યાની છે ને બારી બારણા બંધ છે. બારી બારણા એટલે માણસ જાતના મીઠડા ઓવારણા. બારી બારણા એટલે માણસ જાતના મીઠડા ઓવારણા. બારી બારણાનો એક ઇતિહાસ હોય છે. તેને પણ ઘરમાં આકાશ લાવવું હોય છે, ચાંદ તારા સૂર્યની જેમ. બારી બારણાનો એક ઇતિહાસ હોય છે. તેને પણ ઘરમાં આકાશ લાવવું હોય છે, ચાંદ તારા સૂર્યની જેમ. બારી બારણા ખુલ્લા હશે તો પવન પરીને મજા પડશે. બારી બારણા ખુલ્લા હશે તો પવન પરીને મજા પડશે, ચાંદણના જોડે પકડદાવ રમવાની. બારી બારણા ખુલ્લા હશે તો પવન પરીને મજા પડશે, ચાંદણના જોડે પકડદાવ રમવાની. બારીમાંથી હાઉક થાય ને બારણામાંથી દોડી જવાય. બારીમાંથી હાઉક થાય ને બારણામાંથી દોડી જવાય. બારી બારણા તો છે બાળકોના વહાલા દાદા દાદી. બારી એટલે યાદ ને બારણું એટલે ઇંતજાર. બારી એટલે યાદ ને બારણું એટલે ઇંતજાર. માણસને ખપે છે માત્ર બારી બારણા જેવું મકાન. આકાશને ચોધાર આંસુએ રડતું જોવું હોય તો બારી બારણાને પડદા લગાવો. આકાશને ચોધાર આંસુએ રડતું જોવું હોય તો બારી બારણાને પડદા લગાવો. ચોમાસાની ઋતુમાં બારી બારણા ચડી જાય છે ને કીચુડ કીચુડ અવાજ કરી વૃક્ષોને સાડ પાડતા હોય છે. બારી બારણા ઘણી વખત પોતાના ભૂતકાળને યાદ કરતા હોય છે. વર્ષોથી બંધ પડેલી હવેલીને જુઓ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કવિ મધુકાંત જોશીની કાવ્યધારા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

લોકસંગીતનો કાર્યક્રમ સાંભળશો 10:30 કલાકાર રમેશ મીઠાભાઈ પરમાર દ્વારા સાંભળીશું રાવણહત્થા તથા કુમન પ્રસાદ નિમાવતના સ્વરમાં રજૂ થશે ભજનો.

હવેથી થોડી વાર બાદ એટલે કે 9:15 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલસભા રજૂ કરીશું 10 વાગ્યે. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાળા, ડિમ્પલ મોદી અને તૃપ્તિ વ્યાસ.

શ્રોતા મિત્રો, અમારા 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં 12 વાગ્યા આપ સાંભળશો ગુજરાતી ગીતો. મહિલાઓનો કાર્યક્રમ સહિયર આકાશવાણી રાજકોટનું પ્રદાન બપોરે 12:30. કાર્યક્રમમાં રજૂ થશે નાદ યોગ, જે અંતર્ગત સાંભળશો વિશ્વ સંગીત દિવસ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડોક્ટર જિજ્ઞાસા કુલકર્ણી સાથે વિશેષ મુલાકાત. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કૃપા જીવરાજાની. સુગમ સંગીતનો કાર્યક્રમ 1:10.

ફોજી જવાનોનો કાર્યક્રમ જય ભારતી આકાશવાણી અમદાવાદનું પ્રદાન બપોરે 1:30 કાર્યક્રમ સંઘગાન શિક્ષણ બપોરે 2:40

સાંધ્યકાલીન કાર્યક્રમોમાં સાંજે 6 વાગ્યે સાંભળશો. સુગમ સંગીત, કલાકાર ભાર્ગવ ઠાકર. પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન 6:30 મિનિટે.

શ્રોતા મિત્રો, સાંજે 7 વાગ્યાથી અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ રમતના અંત સુધી. 8 વાગ્યે સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર. આ હતા મારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો. આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ.

0: આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમ શરૂ કરતા પહેલા સાંભળીએ કેટલીક જાહેરાતો.
1: જીવનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, 90ના દાયકાની ફિલ્મોમાં જ્યારે હીરો કોઈ મુશ્કેલીમાં હોય, જ્યારે ઘરમાં ખુશીઓનો માહોલ હોય, જ્યારે લગ્નના ગીતો વાગતા હોય કે જ્યારે કોઈ ભાવુક દ્રશ્ય આવતું હોય, ત્યારે એક ચહેરો આપણને વારંવાર દેખાતો હતો. એવો ચહેરો જેને જોઈને એવું લાગતું કે આ તો આપણા જ ઘરની કોઈ વ્યક્તિ છે. એ ચહેરો હતો રીમા લાગુનો. બોલિવૂડે ઘણી બધી માતાઓ જોઈ છે, પરંતુ રીમા લાગુએ માના પાત્રને માત્ર ભજવ્યું નહીં, જીવ્યું. મેને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન,

कुछ कुछ होता है, यस बॉस, वास्तव જેવી કેટલીય ફિલ્મોમાં તેમણે લાગણીઓનો એવો સ્પર્શ આપ્યો કે આજે પણ એ દ્રશ્યો યાદ આવે તો આંખો ભીની થઈ જાય. મિત્રો, આજે રીના લાગુની જન્મતિથિ છે. આવો આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે એમને યાદ કરીએ અને સાંભળીએ એમની કેટલીક અવિસ્મરણીય ફિલ્મોના સુમધુર ગીતો.

કેટલાક ગીતો સાંભળતા જ આપણે સીધા વર્ષો પાછળ પહોંચી જતા હોઈએ છીએ. ફિલ્મ આશિકીના આ ગીતે એ સમયે આખી પેઢીને પ્રેમ કરતા શીખવ્યું હતું. અને મિત્રો, રીમા લાગુની વાત કરીએ તો એમના અભિનયમાં પણ આવી જ સરળતા હતી. કોઈ મોટા ડાયલોગ્સ નહીં, કોઈ નાટકીયતા નહીં, માત્ર લાગણીઓ. આવો સાંભળીએ એક એવી ફિલ્મનું ગીત જેણે સરહદોથી ઉપર પ્રેમની વાત કરી હતી. લતા મંગેશકરનું સ્વર, ફિલ્મ હીનાનું આ ગીત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: માઇન્ડ મંગલમ હાર્ટ મંગલમ વેદ મંગલમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. Mind.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

0: जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्ते प्रसारित।
1: આકાશવાણી રાજકોટ, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન। સાથીઓ, મોટાભાગે અભિનેતાઓ યાદ રહે છે એમના હિટ ડાયલોગ્સ માટે, પરંતુ રીમા લાગુ જેવા અભિનેત્રી યાદ રહે છે તેમની આંખોમાં દેખાતી મમતા માટે। ચાલો હવે એક એવું ગીત સાંભળીએ જેમાં યાદો પણ છે અને લાગણીઓ પણ છે।

મિત્રો, આજના સોશિયલ મીડિયા યુગમાં બધું બહુ ઝડપથી બદલાઈ જતું હોય છે, પણ કેટલાક કલાકારો સમયથી પર હોય છે. રીમા લાગુ એવા જ કલાકાર હતા. તેમણે ભજવેલી માતા ક્યારેય માત્ર ફિલ્મી પાત્ર લાગી નહોતી, એ આપણા ઘરની જ આપણી જ માં હોય એવું લાગતું હતું. આવો સાંભળીએ પ્રેમની મીઠી મહેક ધરાવતું આ સુંદર મજાનું ગીત લતા મંગેશકર અને કુમાર સાનુના યુગલ સ્વરમાં, ફિલ્મ યે દિલ લગી.

અંતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

ચાલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ છે ને.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

મિત્રો, હવે સાંભળીએ એક એવી ફિલ્મનું ગીત જે માત્ર ફિલ્મ નહોતી, એક ઉત્સવ હતો, એક પરિવાર હતો, એક લાગણી હતી. અને તેમાં રીમા લાગુનું પાત્ર જાણે આખા પરિવારનું હૃદય હતું.

0: અરે અરે ડિમ્પલ દીદી, આ
1: હા,
0: શું છે? બાલ સભામાં આવીને તરત જ આજ તો સંગીત પીરસી દીધું કે શું?
1: ભાઈ કેમ ન હોય ભાઉ દીદી, આજે તો ઘણું બધું છે.
0: રવિવાર છે.
1: હા, રવિવાર છે એટલે જ તો આપણે પણ છીએ.
0: આપણે તો છીએ જ, તો પછી ચાલો મળી લઈએ બાલ દોસ્તોને અને આવકારી લઈએ.
1: તો આજે રવિવારે અમે આવી પહોંચ્યા છીએ આપને દ્વારે આકાશવાણીને સંગ આપનો મનગમતો મસ્ત મજાનો કાર્યક્રમ લઈને, જેનું નામ છે
0: બાલસભા
1: બાલસભા. તો બાલસભા કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોનું
0: અને પ્યારા પ્યારા ફૂલકાઓનું
1: અમે
0: અમે
1: કરીએ
0: કરીએ છીએ
1: છીએ સ્વાગત.
0: સ્વાગત.
1: ભાઉ દીદી, આપણે આજે શરૂઆતમાં જ કંઈક સાંભળ્યું હે ને?
0: હા, કારણ કે આજે વિશ્વમાં 3 દિવસો ઉજવાઈ રહ્યા છે.
1: અરે વાહ ભાઈ વાહ, 3 દિવસો!

0: હા, એક રવિવાર અને 3 દિવસ.
1: હા.
0: પણ આજે 21 જૂન છે, બરાબર? તો એક તો બધા જ મિત્રો સવારથી સરસ મજાની શારીરિક કસરત કરી અને પછી રેડિયો સેટ પાસે ગોઠવાયા હશે.
1: હા, એકદમ સાચી વાત કરી હો ભાઈ. આજે તો 21 જૂન એટલે કે યોગ દિવસની પૂરેપૂરી ઉજવણી આજુબાજુમાં બધે જ થઈ રહી હતી ભાવ દીદી.
0: અને સાથે સાથે આજે સંગીત દિવસ પણ છે, મ્યુઝિક ડે પણ છે.
1: અરે વાહ ભાઈ વાહ, એટલે કે આપણા ભૂલકાઓનો પણ પ્રિય.
0: એટલે તો આપણે શરૂઆત સંગીતથી કરી.
1: ખૂબ સાચી વાત છે ભાવ દીદી. અને ત્રીજી વાત પણ તમે કંઈક કરતા હતા, હે ને?
0: હા ભાઈ હા, આજે તો પરિવારનું સૌથી પ્રિય પાત્ર એટલે પિતા, તો ફાધર્સ ડે પણ આજે ઉજવવામાં આવી રહ્યો છે.
1: તો ચાલો આપણે ભૂલકાઓને કહીએ કે તમે પણ તમારા ઘરે તમારા પિતાશ્રીને આ દિવસની શુભેચ્છાઓ ખાસ કરજો, હે ને ભાવ
0: અને
1: દીદી?
0: તમારા પિતાશ્રીના જીવનમાંથી કંઈક ખાસ વાત, એમની સારામાં સારી વિશેષતાને ગ્રહણ કરી અને સંદેશ રૂપે તમારા જીવનમાં પણ ઉતારજો.
1: તો આ બધી ઉજવણી તો આપણે કરવાના જ છીએ, પરંતુ સાથે સાથે આપણા ભૂલકાઓની વિવિધ વાનગીઓ પણ ચાખવાની છે.
0: તો ચાલો ને સૌથી પહેલા યોગ દિવસ ઉપર વિશેષ વાત પ્રતિતિ પાસેથી સાંભળી લઈએ.
2: કેમ છો મારા બાળ મિત્રો? તમને ખબર છે આજે 21 જૂન છે, તો તમને ખ્યાલ તો હશે જ કે આજે યોગ દિવસ છે. તો હું તમને આજે યોગ દિવસ વિશે થોડા શબ્દ રજૂ કરું છું. યોગ એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય ભેટ છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને એક સાથે જોડવાનો માર્ગ છે. યોગ આપણને શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે શાંત અને આત્મિક રીતે મજબૂત બનાવે છે. 21 જૂન આ દિવસ સૌથી લાંબા દિવસ તરીકે પણ ઓળખાય છે. ચાલો આપણે સૌ મળીને યોગને આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવીએ અને કરો યોગ રહો નિરોગ નો સંદેશ ફેલાવીએ. એટલા માટે જ તો હું તમારા માટે યોગ ઉપરની એક નાની કવિતા લાવી છું. યોગ છે જીવનનો આધાર, આરોગ્ય અને ખુશીનો ભંડાર. દરરોજ યોગ અપનાવીએ, નિરોગી ભારત બનાવીએ. જય હિન્દ.
1: વાહ ભાઈ વાહ, પ્રતિતિ બેને ખૂબ સુંદર વાત કરી હે ને ભાવુ દીદી.
0: 3, 5, 6, 7, 8, 9, 8, 7,
1: અરે અરે
0: છ
1: અરે
0: પાંચ
1: ભાવુ દીદી, આ તમે યોગા કરો છો કે પછી આંકડાઓ બોલો છો, શું
0: અરે
1: કરો છો?
0: અરે મેં મારો મોબાઈલ નંબર બોલ્યો.
1: તમારો મોબાઈલ નંબર? એક મિનિટ એક મિનિટ, મને તો મારો નંબર પણ યાદ કરવો પડશે. હા બાળકો, તમને ખબર છે મોબાઈલ નંબરમાં કેટલા અંક હોય?
2: 10.
1: અરે વાહ ભાઈ વાહ ભાઉ દીદી, આપણા ભૂલકાઓને એ તો ખબર છે કે મોબાઈલના નંબરમાં 10 આંકડાઓ હોય, પણ આ 10 આંકડા શેના માટે હોય એ આજે આપણે જાણીએ.
0: એટલે કે આપણે પીરસવા જઈ રહ્યા છીએ જ્ઞાનબિંદુ. મોબાઈલથી આપણે સમગ્ર વિશ્વમાં જોડાઈ રહ્યા છીએ, પણ મોબાઈલના આ નંબર ફાળવવા માટે ચોકસાઈપૂર્વકનું અંકગણિત વાપરવું પડે હો. નંબરોની ભેળસેળ થઈ જાય તો એકબીજા સાથે જોડાવામાં તકલીફ પડે. 4 કે 5 આંકડાને ઉલટ સુલટ કરીને કે જુદી જુદી રીતે ગોઠવીને લાખો નંબર બની શકે ને. વળી ટેલિફોન વિભાગે 100, 101, 102 આવા નંબર એ અનામત રાખ્યા છે. એટલે કે કોઈ નંબર 1 થી એટલે એકડાથી શરૂ કરી શકાય નહીં.
1: અને એસટીડીના કોડ 0 થી શરૂ થાય છે. રાષ્ટ્રીય કક્ષાની મોટી કંપનીઓએ 3 અને 4 થી શરૂ થતા નંબરો અનામત રાખ્યા છે. સામાન્ય લેન્ડલાઇન નંબરના નંબર 2 થી શરૂ થાય છે. અને મોબાઈલ કંપનીઓને શરૂઆતમાં 9નો આંક ફાળવ્યો છે. આમ અંકોની ફાળવણી કરવાથી એક એક કરતા જુદા જુદા નંબરો રચવાનું કામ સરળ.

0: બને છે.
1: હા, અને હવે ધીમે ધીમે કંપનીઓને 7 અને 8 અંક પણ ફાળવવામાં આવ્યા છે.
0: તો ભાવુ દીદી, આમ 10 અંકોને ઉલટ સુલટ ગોઠવીને લાખો નંબરો મેળવી શકાય છે, એટલે કે સુવિધા માટે મોબાઈલમાં 10 આંકડાના નંબર રાખેલા છે.
1: વાહ ભાઈ વાહ, ખૂબ સરસ મજાની આ માહિતી પછી હવે આ નાનકડા નાનકડા વિદિશા બેન પહોંચી જાય છે. એ માઈક ખેંચી રહ્યા છે.
2: બે બાવા જાતા હતા, ગરમી કરતા હતા.

0: चौतरी रोत मने रोतरी नाक का चंदू कलर का।
1: अरे आ विदिशा बेन तो प्रश्नों पूछता ज गया पूछता ज गया पूछता ज गया।
2: हाँ, अने आपने जवाब आपवानो मौको पण ना आप्यो भाऊ दीदी।
1: જોઈએ હવે કુંજભાઈ આપણને શું કહે છે।
3: આજે હું એક સ્તોત્ર લેવો છું જેનું નામ છે શ્રી હરિ સ્તોત્ર।

0: પૂંજભાઈ તો ભાઈ સંસ્કૃતમાં આખું સ્તોત્ર સરસ મજાના કંઠે ગાઈ દીધું. તમે કઈક શરૂઆતમાં દોડતા દોડતા આવ્યા હતા ને?
1: હા હા, અને ચાલો ચાલો આપણે દોડતા દોડતા એક ગીત પણ સાંભળી લઈએ.
0: હવે તો બધા સાથે દોડીશું ને?
1: જી જી.

0: અરે વાહ ભાઈ વાહ, બધા થનગની ઉઠ્યા અને જુમવા લાગ્યા.
1: પણ હવે તો શાંતિથી બેસવું પડશે હો ભાઈ.
0: પણ શાંતિથી એટલે?
1: મગજ ખોલીને બેસવાનું છે હો ભાઈ. એમ તો
0: એવું છે. મને લાગે છે આ કુંજભાઈ કઈક ઉખાણા લઈને પહોંચ્યા છે.
1: ચાલો ચાલો આપણે સૌ સાથે મળીને એમના જવાબ આપી દઈએ.
2: હું મારા પગ જમીનમાં સંતાડું છું, માથું આકાશમાં ઊંચું રાખું છું. હું એક જગ્યાએ સ્થિર રહું છું, પરંતુ ચાલી શકતું નથી. હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. બોલો હું કોણ છું?
3: અરે મને ખબર છે, આને તો ઝાડ કહેવાય.
2: હા એકદમ સાચો જવાબ. મારામાં પહાડ છે પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ વસ્તી નથી, અને જંગલ છે પણ વૃક્ષ નથી. બોલો હું કોણ છું?
1: બોલો બોલો વિદિશા બેન, તમે શું બોલશો?
4: નકશો.
0: એ નકશો? હા ભાઈ હા. વાહ વિદિશા બેન,
2: તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો. અમારું મન વિશાળ છે, અમારા પર ઘણા વૃક્ષ ઉગે છે, અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ. બોલો અમે કોણ છીએ?
1: નદી અને ઝરણાનું ઉગમ સ્થાન છે ભાઈ.
2: પર્વત. અમે બંને ખાસ મિત્રો છીએ. અમે અનોખા કામ કરતા રહીએ છીએ. અમારા દરેકની સાથે 5-5 સેવક છે, પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી.
0: હથેળી કે આંગળી? બે હાથનો પંજો.
2: હા હું ક્યારેક પાતળો અને ક્યારેક હૃષ્ટપૃષ્ઠ થઈ જાઉં છું. ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે. મારી કોઈ બહેન નથી, છતાં પણ બાળકો મને મામા કહે છે.
3: અરે આ તો સાવ સહેલું છે, મને ખબર છે, ચંદા મામા.
2: એકદમ સાચો જવાબ.
1: વાહ ભાઈ વાહ, આપણા કુંજભાઈએ તો આપણને સૌને એકદમ જાગૃત કરી દીધા હો ભાઈ.
0: અને હવે એક સુંદર મજાનું ભક્તિ ગીત પ્રતિતિબેનના કંઠે.
5: નમસ્તે બાળ મિત્રો, આપણે બધાએ રામાયણની વાર્તા તો સાંભળેલી જ છે. શું તમને યાદ છે જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ શબરીની ઝૂંપડીએ જાય છે અને શબરી તેમને હેઠા બોર ખવડાવે છે જેથી તેમને કોઈ ખાટા બોર ન આવે. એટલે આજે હું એ વાર્તા વિશે એક ભજન ગાવાની છું. તો ચાલો બધા બોલો મારી સાથે, નારાયણ નારાયણ
6: નારાયણ નારાયણ.

0: શબરી ગેલી બની છે, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
1: વાહ ભાઈ વાહ, પ્રતિતિ બેને તો ખૂબ સુંદર ભજન આપણને સંભળાવ્યું ભાવ દીદી.
2: ચાલો ભાઈ, પ્રતિતિ બેનના આ ભજન સાથે ઘડિયાળની સામુ જોઈ લઈએ.
1: મને તો હજી ભૂલકાઓની કૃતિઓ સાંભળવી છે ભાવ દીદી.
2: હા હા ભાઈ, ભૂલકાઓની કૃતિઓ તો બહુ જ પ્યારી લાગે, પણ સમયને તો માન આપવું જ રહ્યું.
1: હા, એ વાત પણ સાચી છે. તો ભાવ દીદી, આપણે છૂટા પડતા પડતા ભૂલકાઓને એક ગીત પણ સંભળાવી દઈએ હે ને?
2: ચોક્કસ, અને સાથે એ પણ કહી દઈએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
1: અટલ શર્માએ.
2: તો બાળ દોસ્તો, આવતા અઠવાડિયે જરૂર મળવા આવીશું. અત્યારે આ
1: સાંભળી લઈએ ગીત.

0: આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા હતા બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલ સભા. શ્રોતા મિત્રો, સમય છે સવારના 10:30. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમ શરૂ કરતા પહેલા સાંભળીએ કેટલીક જાહેરાતો.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીસની.
3: દેખાડ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીસ ની.
3: દેખાડ.
2: 20,000 ની લોન તરત.
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
4: આરબીઆઈ કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
6: મિત્રો, લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત રમેશ મીઠાભાઈ પરમાર દ્વારા સાંભળીએ રાવણ હતા.

તારા મનમાં નથી મારા કાળજડા બળી બળી જાય રે સોગાળા તારા મનમાં નથી હું તો

0: દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે. પસાણો
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમ અંતર્ગત હવે સાંભળીએ કુમન પ્રસાદ નિમાવતના સ્વરમાં ભજનો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળીએ લોકસંગીત કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ.

0: આજે આપ સાંભળી રહ્યા હતા લોકસંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અમારા 11 વાગ્યાથી કાર્યક્રમો અમે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીના સંસદ સંકુલમાં આયોજિત સામૂહિક યોગ અભ્યાસમાં ભાગ લીધો. રાજકોટ મનપા દ્વારા માધવરા સિંધિયા સ્ટેડિયમમાં મેયર રાજ્યસભાના સાંસદ ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વાવ થરાદ અમરેલી જિલ્લા ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી. રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી NEET UG પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. રશિયાએ સાયબેરિયાના શહેરમાં મહિનાઓથી કોઈ આરોપ વિના અટકાયતમાં રાખેલા 24 ફિલિપિન્સ નાગરિકોને મુક્ત કર્યા. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. ગોધરા નજીક જૂના મોરડુંગરા પાસે અલ્ટો કાર પલટી જતા 2ના મોત. વિશ્વ દિવસ નિમિત્તે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ વચ્ચે મેચ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર સાંભળવાનો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

વિસરાતા સૂર જૂની ફિલ્મોના આ યાદગાર ગીતોના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપે લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં બારાત ફિલ્મનું ગીત સાંભળ્યું અને હવે આશા ભોંસલેને સાંભળીએ ફિલ્મ જ્વેલ થીફ.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ ગીત ગાયા પથ્થરોને. આ ફિલ્મનું ગીત ગાયક કલાકાર છે આશા ભોંસલે.

વિસરાતા સૂર જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, સવારના 11:30 થઈ છે. હવે હિન્દી ગીતો સાંભળીએ. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ તે પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ ગીત સાંભળીએ, જીમી વસુધા સંગીત અને નીતિના સ્વરમાં.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ અદનાન સામીને.
3: તો રૂક જાય

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: કાર્યક્રમમાં હવે ચંદન દાસને સાંભળીએ.

0: મિત્રો, હિન્દી ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર સાંભળશો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. રાજ્યકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. તેમણે ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગાભ્યાસ કર્યો. પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યા. શ્રી મોદી આ જહાજોના નિર્માણને આત્મનિર્ભર ભારત પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે 3 યુદ્ધ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. નર્મદા, સુરત, પાટણ, અરવલ્લી, નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025ના સફળ ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. રોજગાર કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. સાર્થક પ્રૌઢત્વ. શ્રોતા મિત્રો, આ વિષય પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડોક્ટર મંથન પુરોહિત સાથે નેહા ભટ્ટની વાતચીત સાંભળીએ.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ સાર્થક પ્રૌઢત્વ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આખું વિશ્વ જ્યારે યોગમય બનવા જઈ રહ્યું છે ત્યારે આકાશવાણી અમદાવાદ પરિવાર આપ સૌ શ્રોતા મિત્રોને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. મિત્રો, સમયની ગતિ અવિરત છે. આપણી ઉંમર વધતી રહે એ કુદરતનો નિયમ છે, પણ એ વધતી ઉંમર સાથે આપણો ઉત્સાહ, આપણી ઉર્જા અને આપણું સ્વાસ્થ્ય પણ અકબંધ રહે એ આપણા હાથમાં છે. જ્યારે આપણે યોગની વૈશ્વિક સ્વીકૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. મોદીજી પોતે પણ હંમેશા દેશ અને દુનિયાના સૌ નાગરિકોને, વડીલોથી લઈ અને યુવાનોને, યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવાનું આહવાન કરે છે. મિત્રો, વધતી ઉંમરને એક બોજ નહીં, પરંતુ ઉત્સવ કેવી રીતે બનાવવો અને યોગ આ સફરમાં આપણો સાચો સાથી કેવી રીતે બની શકે, આવા જ મહત્વના વિષય પર સંવાદ કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર મંથન પુરોહિત. ડોક્ટર મંથનભાઈ, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરીએ છીએ.
1: ખૂબ ખૂબ આભાર આપનો.
0: મંથનભાઈ, સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે આ વર્ષની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. સમયની ગતિને તો કોઈ રોકી નથી શકતું અને ઉંમર વધવી એ કુદરતનો નિયમ પણ છે, તો મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમરની પ્રક્રિયા અને યોગ વચ્ચેના સંબંધને આપ કેવી રીતે જુઓ છો?
1: મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમર અને યોગ વચ્ચેનો એક ખૂબ જ સરસ સંબંધ છે. હું તમને અગર સમજાવું કે આપણા જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ આપણા શરીરના કોષોમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. ઉંમર વધવાની સાથે હાડકા નબળા પડવા, સ્નાયુઓની ક્ષમતા ઓછી થવી, માનસિક સ્વાસ્થ્યમાં અગર જોવા જઈએ તો યાદશક્તિમાં ઘટાડો આવવો, આ બધા કારણો અમે જોયેલા છે કે જે મેડિકલ સાયન્સમાં લખાયેલા છે. પરંતુ હવે જ્યારે આ વસ્તુને યોગની સાથે જોવામાં આવે છે તો યોગમાં કરવામાં આવતા આસનો શરીરના સ્નાયુઓને મજબૂતાઈ પૂરી પાડે છે, પ્રાણાયામ આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ઊંચું લાવવામાં મદદ કરે છે, અને ધ્યાન કે જે આપણા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ સરસ રીતે અસર આપે છે. તો અગર જોવા જઈએ તો યોગ એ આપણા શારીરિક અને માનસિક બંને સ્તર ઉપર ખૂબ જ સરસ રીતે કામ કરે છે અને ઉંમરની સાથે શરીરમાં આવતા બદલાવને મેનેજ કરવા માટે ઘણો સારો મદદરૂપ થઈ શકે છે.
0: આપણે આ મેડિકલ સાયન્સ અને યોગના સંબંધને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યો. સાહેબ, વધતી ઉંમરે મનની શાંતિ માટે પ્રાણાયામ અને ધ્યાનની ભૂમિકા શું હોઈ શકે?
1: વધતી ઉંમરની સાથે હું મારા અનુભવ ઉપરથી કહું કે આપણા સમાજના વડીલોને ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓ સતાવતી હોય છે, એના લીધે મનમાં ક્યાંક ને ક્યાંક એવા નકારાત્મક વિચારો પણ આવતા હોય છે. તો હું એવું કહીશ કે યોગમાં આપણે જે પ્રાણાયામ કરીએ છીએ તો પ્રાણાયામ એટલે શ્વાસ ઉપર આપણું નિયંત્રણ લાવવું. તો અગર આપણે એવું જોઈએ કે જ્યારે આપણને ગુસ્સો આવે છે તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે શાંત હોઈએ તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે ખુશ હોઈએ ત્યારે પણ આ શ્વાસની ગતિ અલગ હોય છે, પરંતુ જ્યારે પ્રાણાયામ કરવામાં આવે છે તો આ પ્રાણાયામ આપણા શ્વાસની ગતિને કોઈ પણ પરિસ્થિતિની અંદર એ નિયમિત રાખે છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે પણ મનની શાંતિની વસ્તુ આવે તો હું બધાને કહીશ કે પ્રાણાયામની બહુ જ સરસ ભૂમિકા છે, અને જ્યારે ધ્યાનની વસ્તુ આવે તો ઉંમરની સાથે જ્યારે આપણા શરીરમાં ચિંતા વધારતા હોર્મોન્સ કે જેને આપણે અંતઃસ્ત્રાવો કહીએ એનું સ્તરને નીચું લાવવા માટે ધ્યાન આપણને બહુ જ મદદ કરે છે.
0: જી, પ્રાણાયામ અને ધ્યાન વધતી ઉંમર સાથે ખૂબ જ ઉપયોગી બને છે. સાથે આપણે એમ પણ કહી શકીએ કે વધતી ઉંમર સાથે સકારાત્મકતાનું સંતુલન પણ ખૂબ જ જરૂરી છે જીવનમાં.
1: હા
0: ડોક્ટર સાહેબ, નિવૃત્તિ પછી ઘણા વડીલો અચાનક નકારાત્મક વિચારો તેમના મનમાં આવતા હોય છે કે હવે શું, એમ એવો એક પ્રશ્નાર્થ એમની સામે હોય છે. તો યોગ

0: જે છે એ વડીલોની આ વિચારસરણીમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કેવી રીતે કરે?
1: યોગમાં હું એવું કહીશ કે સૌથી પહેલા આપણે એ સમજીએ કે નકારાત્મક વિચારો શું કામ આવે છે નિવૃત્તિ પછી. તો નિવૃત્તિ પછી આજે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ભવિષ્યની ચિંતા ઉજાગર થાય કે હવે શું કરવાનું, તો એમાં સ્વાસ્થ્યની ચિંતા આવવી એ બહુ જ સામાન્ય બાબત છે. કારણ કે ઉંમર સાથે શરીરમાં આવતા બદલાવો એ તમને સ્વાસ્થ્યની ચિંતા ઉદ્ભવવાનું કારણ છે.
0: જી, બિલકુલ.
1: હવે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એમ યોગમાં એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે કે જેનું નામ છે પ્રત્યાહાર. પ્રત્યાહારનો મતલબ એવો થાય છે કે આપણી ઇન્દ્રિયોને અંદર સંકોચી લેવી અને આપણા શરીરને યોગની પદ્ધતિમાં ઢાળવું, કે જેની અંદર આપણે ફક્ત આસન નથી કરતા કે ફક્ત પ્રાણાયામ પણ નથી કરતા, યોગને આપણી જીવનશૈલીનો એક ભાગ બનાવીએ છીએ, કે નિવૃત્તિ પછી આપણું શરીર અને આપણું મન બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહે. અને જ્યારે આ બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહેશે ને ત્યારે જ તે સકારાત્મક વિચારો પણ આવવાના ચાલુ થશે.
0: જી, આપે ખૂબ સરસ વાત કરી કે યોગને એક જીવનશૈલી તરીકે વિચારવું જોઈએ. ત્યારે આપણે શ્રોતા મિત્રોને ખાસ કહીએ કે યોગ એ માત્ર અડધો કલાકની આસન કરવા પૂરતી પ્રવૃત્તિ નથી, એક જીવનશૈલી પણ બનાવો. તો વયસ્ક નાગરિકો માટે આહાર અને દિનચર્યા બાબતે યોગશાસ્ત્ર શું કહે છે?
1: યોગશાસ્ત્રમાં આહાર અને દિનચર્યા બાબતમાં ઘણું બધું લખાયેલું છે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના ઉપર શોધ પણ કરેલી છે. અને એમાંથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વયસ્કોએ અથવા વડીલોએ કેવું ખાવાનું ખાવું જોઈએ. તો સૌથી પહેલાં તો એમ કે જે હૂંફાળું ગરમ ખાવાનું હોય, જે તાજું બનેલું હોય, એને સૌથી પહેલાં પહેલું આપણે ખાવું જોઈએ. બીજી વસ્તુ કે ઋતુ પ્રમાણે આવતા ફળ અને શાકભાજી, કે શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણે ત્રણ ઋતુ આપણા દેશમાં અનુભવાય છે, તો આ પ્રમાણે આવતા જે પણ શાકભાજી છે, ફળો છે, એને આપણે ખાવા ઉપર ધ્યાન આપવું જોઈએ. અને દિનચર્યાની વસ્તુ આવે તો એક વસ્તુ જે કહેવામાં આવી છે કે આપણા ભોજનનો સમય એ દરરોજે દરરોજ એક જ સમયે ભોજન કરવું એ વધારે લાભકારક છે.
0: જી, એટલે આજે આપણા જે વડીલ શ્રોતા મિત્રો છે એમને માટે આપની આ જે એડવાઇસ છે ખૂબ જ ઉપયોગી બની રહેશે એમના ખોરાક અને દિનચર્યાને લઈને. ડૉક્ટર સાહેબ, આજના યુવા મિત્રો કે જેઓ ભવિષ્યમાં હેલ્ધી એજિંગ ઈચ્છી રહ્યા છે, તેમણે અત્યારથી જ યોગ અને પ્રાણાયામને પોતાના જીવનમાં કેવું સ્થાન આપવું જોઈએ?
1: તો અત્યારના જે યુવા મિત્રો છે, તો હું અગર એમની જીવનશૈલીની થોડી વાત કરું ને, તો બેઠાડું જીવન છે, સ્થૂળતા છે, નાની ઉંમરમાં ડાયાબિટીસ છે કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો અત્યારથી આવી રહ્યા છે, તો એના માટે હું એમ કહીશ કે નાની ઉંમરથી જ્યારે શરીર અને મનનું સંતુલન યોગના માધ્યમથી કરવામાં આવે છે તો એ લોકોને નાની ઉંમરથી જ તે ઘણો લાભ થશે. અને જે જીવનશૈલીથી આવતા રોગ છે એમાં ખાસો ફાયદો મળી શકે એમ છે.
0: જી, આ ખૂબ જ મહત્વની વાત આપે જણાવી. સાથે આપ યુવા મિત્રોને એમના ખોરાક અંગે કોઈ સલાહ આપી શકશો એને માટે?
1: જી, બિલકુલ. યુવા મિત્રોને જે અત્યારે બહાર મળતા પ્રોસેસ્ડ ફૂડ હોય, વધારે પડતા તળેલા ખાવાનું હોય, મેંદાની વસ્તુઓ હોય, તો એના માટે હું સલાહ આપીશ કે એવી વસ્તુ આપણે ઓછામાં ઓછી લઈએ, એવી વસ્તુઓનું ઓછામાં ઓછું સેવન કરીએ. અને એની જગ્યાએ આપણે આજે નારિયેળ પાણી છે, શેરડીનો રસ છે, કાચા ફળો છે, સલાડ છે, એવી બધી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપીએ તો આપણા શરીરમાં બહારના રસાયણો કરતાં જો કુદરતી ખેતરમાં પાકેલો ખોરાક જાય તો એ આપણા આરોગ્ય માટે ઘણો સારો છે અને લાંબા ગાળે આ જ વસ્તુ એમને ફાયદો કરે છે.
0: જી, શ્રોતા મિત્રો, આપણા વડીલો હંમેશા કહે છે કે જેનો પાયો મજબૂત હોય એ ઇમારતને ક્યારેય વાંધો આવતો નથી, એ ઇમારત ક્યારેય ડગમગતી નથી. ડોક્ટર સાહેબ, એ સંદર્ભમાં હું આપને એ પૂછવા માંગીશ કે જ્યારે આપણે આજે વિશ્વ યોગ દિવસની થીમ હેલ્ધી એજિંગ વિશે વાત કરી રહ્યા છીએ, તો બાળપણથી, એટલે બાળક નાનું છે ત્યારથી એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જીવનમાં તો એ આગળ જતા જ્યારે એ ઉંમરના એવા પડાવ પર

0: પહોંચે ત્યાં સુધીમાં એ નિરોગી અને સ્વસ્થ રહી શકે.
1: જી બિલકુલ, જેમ આપે કીધું કે અગર ઇમારતનો પાયો જ અગર મજબૂત હશે તો એ ઇમારત ક્યારેય પણ ડગમગવાની નથી.
0: જી,
1: એ જ પ્રમાણે જેટલી નાની ઉંમરમાં આ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવે અને એની અંદર પરિવારના બધા જ લોકો, બાળક જે શાળાએ જાય છે તો એ શાળાના માધ્યમથી અને પરિવારના લોકોનો સાથ હોય, તો બાળકના ઘડતરમાં અગર યોગનો પાયો હશે તો એને સ્વાસ્થ્યમાં, એને એના ભણતરમાં, એને રમતગમતમાં બધી જ જગ્યાએ એને મદદરૂપ થશે. કારણ કે એનું શરીર મજબૂત હશે. યોગની અંદર કરવામાં આવતા પ્રાણાયામ અને ધ્યાન એની યાદશક્તિ, એની એકાગ્રતા વધારવામાં મદદ કરશે. એટલે ભવિષ્યની અંદર જ્યારે એ કોઈ ડિગ્રી લેવા માટે જશે ત્યારે એની પાસે એટલું બૌદ્ધિક ધન આપણી પાસે ખાસું વધારે હશે કે જે એ બાળકને પોતાના ભવિષ્યને સંવારવામાં મદદ કરશે. અને આ જ વસ્તુ જો આગળ જાય છે તો પેઢી દર પેઢી જેમ જેમ આ યોગા આગળ વધતું જશે કે વડીલોથી યુવાનોમાં, યુવાનોથી બાળકોમાં, અને ફરીથી આખી પ્રક્રિયા આગળ વધે તો આખા પરિવારને યોગની જીવનશૈલીમાં જ ઢાળી શકાય છે.
0: જી, આપે ખૂબ જ મહત્વની વાત કરી કે નાનપણથી બાળકના જીવનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામને થોડા થોડા પ્રમાણમાં ઉમેરતા જઈએ તો એને અનેક રીતે ફાયદો થાય છે. આ ખૂબ જ મહત્વની જાણકારી અમારા શ્રોતા મિત્રો માટે બની રહેશે. ડોક્ટર સાહેબ, આજના વિશ્વ યોગ દિવસે જનસામાન્ય માટે આપના તરફથી શું સંદેશ હોઈ શકે?
1: બધા જ લોકોને હું એવો સંદેશો આપીશ કે યોગ એ માત્ર ને માત્ર એક કલાકમાં કે દોઢ કલાકમાં ફક્ત આસન નથી કે જેમાં આપણે દરરોજે સવારે આપણે આસન અને પ્રાણાયામ કરીએ અને પછી આપણે આપણા જીવનશૈલીમાં પાછા આવી જઈએ. હું એવું કહીશ કે યોગ એ નિયમિત કરવાની વસ્તુ છે, આપણા માટે કરવાની વસ્તુ છે, અને આ આપણી જ જીવનશૈલી છે. ક્યાંક ને ક્યાંક આપણે આપણી જીવનશૈલીથી માર્ગ ભટકેલા છીએ તો યોગ મદદ કરે છે કે આપણે આપણું શરીર અને મન વચ્ચેનું સંતુલન આ યોગથી બનાવીએ અને એને નિયમિત કરીએ અને આપણે બધા સ્વસ્થ રહીએ.
0: જી ડોક્ટર મંથનભાઈ, આપની સાથેની આ ચર્ચામાં એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજાય કે ઉંમર તો એકમાત્ર આંકડો બની રહે છે. જો આપણી પાસે યોગનો જો આપણા જીવનમાં સાથ આપણે રાખીએ તો જીવનના ઉત્તરાર્ધને પણ આપણે એટલો જ સુંદર, ઉર્જાવંત અને નિરોગી બનાવી શકીએ છીએ. આપે ખૂબ જ સરળ શબ્દોમાં અમારા શ્રોતા મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતા મિત્રો, ચાલો આજે આકાશવાણીના માધ્યમથી એક સંકલ્પ લઈએ. આપણી ઉંમર ભલે વધે પણ આપણો ઉત્સાહ ક્યારેય ઓછો ન થવો જોઈએ. રોજ સવારે થોડો સમય યોગને આપીએ અને આપણા જીવનને હેલ્ધી એજિંગ તરફ આગળ વધારીએ. વિશ્વ યોગ દિવસની આપ સૌ શ્રોતા મિત્રોને ફરી એકવાર શુભેચ્છાઓ સાથે આજના આ વિશેષ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. સાર્થક પ્રૌઢત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ વિશેષ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, ગુજરાતી ગીત સાંભળીએ. પ્રથમ ગીત રૂપકુમાર રાઠોડનું છે, ગીતકાર કમલેશ સોનાવાલા.

મિત્રો, આપ હમણાં જ મિતાલી સિંહને સાંભળી રહ્યા હતા. આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
1: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંનેએ ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન. 4000 નું આવ્યું બિલ. રોહનનું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
5: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
6: સહિયાર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
7: અને અટલ શર્માના નમસ્કાર.

0: આવું મસ્ત બધું આટલું બધું સાઉન્ડ નું અવાજ સાંભળીને ને મને એકદમ શાંતિ થઈ ગઈ.
1: હા, અને માઇન્ડ આમ રિલેક્સ થઈ ગયું ને એવું લાગે છે. અટલબેન,
0: ઘણીવાર એવું થાય ને કૃપાબેન કે આપણે એટલી બધી આપાધાપી હોય ને જીવનમાં કે શાંતિથી બેસવાનો સમય નથી.
1: હા, અને દોડધામ ભરી આપણી જિંદગી થઈ ગઈ છે ને, એમાં સૌથી વધારે ભોગ લેવાનો હોય ને તો માનસિક શાંતિનો છે.
0: અને શરીર અને મન
1: બંને
0: જોડાયેલા છે. જો મન સારું ન હોય ને તો શરીર ઉપર અસર કરે, અને શરીર સારું ન હોય તો મન ઉપર અસર થાય.
1: અને હવે આમ જોઈએ ને તો અટલબેન, લોકો થોડા જાગૃત તો થયા છે અને શરીરની સ્વાસ્થ્ય માટે, મનની શાંતિ માટે પ્રયત્નો તો કરતા હોય છે બધા. જેમ કે કોઈ વોકિંગ કરે, કોઈ કસરત કરે, કોઈ યોગ કરે,
0: ધ્યાન કરે.
1: અને એક બીજું એક પણ પરિબળ છે અટલબેન, કે જે છે સંગીત. કોઈ મનગમતું આપણે સંગીત સાંભળીએ ને તોય મનને એક પ્રકારની શાંતિ અને એક આમ રિલેક્સેશન નો અનુભવ થાય છે.
0: તો મને લાગે છે આપણી બહેનો સમજી જ ગયા છે કે આજે આવી જ કંઈક વાત આપણે સહયરમાં કરવાની છે. આજે આપણે કૃપાબેન વાત કરવાની છે નાદ યોગની.
1: વાહ,

0: આજે આપણે કૃપાબેન વાત કરવાની છે નાદ યોગની.
1: વાહ,
0: આપણને એમ થાય કે યોગ છે એ ખાલી શરીર માટે છે અને નાદ છે મન માટે છે, પણ એવું નથી. બંનેનું એક કોમ્બિનેશન કરીએ ને તો જીવનમાં હાર્મોની કે સંતુલન આવે.
1: વાહ,
0: અને આ માટે આપણે જે મહેમાનને આમંત્રણ આપ્યું છે તે પણ આવી ગયા છે અને સાથે સાથે પોતાના સાઉન્ડ બાઉલ્સ લાવ્યા છે અને એ સાથે વગાડે છે. મિત્રોને સંભળાતું હશે પાછળ, તો મિત્રોનો પરિચય પણ આપી દઈએ. ડોક્ટર જિજ્ઞાસા કુલકર્ણી. જિજ્ઞાસાબેન યોગાચાર્ય પણ છે અને સાથે સાથે સાઉન્ડ થેરેપીના માસ્ટર પણ છે, ટ્રેનર પણ છે. ભારત જ નહીં, વિદેશોમાં પણ જઈને લોકોને આ જે એક વિદ્યા છે સંગીત થેરેપી છે એ શીખડાવે છે.
1: વાહ, તો જિજ્ઞાસાબેન આપનો આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર
0: જિજ્ઞાસાબેન. સૌથી પહેલા તો આ જે શબ્દ છે નાદ યોગ, અમને એમાં રસ પડ્યો છે કે આ શબ્દને આપ કેવી રીતે પરિભાષિત કરશો?
2: તો આ જે નાદ યોગ શબ્દ છે એને આપણે બે શબ્દને અલગ કરીએ. તો પહેલો શબ્દ આવશે નાદ. નાદ એટલે સાઉન્ડ, અવાજ, અને વાઇબ્રેશન પણ કહી શકાય. અને યોગ મીન્સ યુનિયન. યુનિયન એટલે જોડાણ.
1: બરાબર.
2: જોડાણ એટલે આત્માનું પરમાત્મા સાથેનું, ખરું?
1: જી.
2: પણ સૌથી પહેલા તો આપણા પોતાના સાથેનું જોડાણ, શરીર, મન અને શ્વાસ, એનું એક લય થવું એટલે યોગ. અને નાદ દ્વારા આ એક લય ખૂબ જ સરળતાથી સાધી શકાય છે, તો એટલે કહેવાય નાદ યોગા. અને અવાજની, નાદ એટલે અવાજ, તો અવાજની આપણા ઉપર અસર થાય જ છે ને. એક બાળક ખડખડાટ હસતું હોય તો આપણે પ્રફુલ્લિત થઈ જઈએ, આનંદમાં આવી જઈએ. કોઈ આપણને કડવા શબ્દો કહે ને તો શું થાય, તરત જ મન ખાટું થઈ જાય હે ને, દુઃખ લાગી જાય. અને કોઈ આપણને પ્રેમ ભર્યા શબ્દો કહે તો કેટલું અદ્ભુત, આપણને એકદમ આપણે શાંત થઈ જઈએ, ખુશ થઈ જઈએ. તો આ જ અવાજની આપણા ઉપર અસર છે. અને અહીંયા તો નાદ યોગા એટલે સાઉન્ડ સાથે એક હાર્મની કરવી, એની વાત કરી રહ્યા છીએ આપણે.
1: જી. તો આજે આપે વાત કરી સાઉન્ડ અને ધ્વનિ, જેનાથી આપણે લગભગ આખો દિવસ ઘેરાયેલા જ હોઈએ છીએ. વિવિધ પ્રકારના ગમતા અને અણગમતા અવાજો આપણને કાને પડતા જ હોય, તો એનો આપણા જીવનમાં આમ જોઈએ ને તો એક ખાસ રોલ છે, તો એનું મહત્વ શું છે એ વિશે થોડી વાત કરો.
2: તમે ખૂબ સુંદર વાત કરી કે આપણે આસપાસના ઘોંઘાટ ભર્યા વાતાવરણમાં પણ હોઈએ અને ક્યારેક પોતાની સેલ્ફ સાથે જોડાઈ જઈએ તો શાંત પણ હોઈએ.
1: જી.
2: તો અલગ અલગ અવાજોની આપણા ઉપર અસર થાય જ છે, બરોબર? તો હવે આ જે અવાજની અસર થાય છે, પણ એક જાગૃતિ સાથે જ્યારે આપણે આ નાદ યોગ સાથે જોડાય તો એની અદ્ભુત અસર આપણા મન ઉપર થાય છે.
1: જી.
2: જે મન બહુ ક્ષણિક માં અશાંત થઈ જાય અને ક્ષણમાં શાંત થવાની ક્ષમતા પણ ધરાવે છે.
1: જી.
2: તો આ જ મનને નાદ યોગા દ્વારા, એટલે કે તમે કોઈ મંત્ર ચેન્ટિંગ કરો છો અથવા કોઈ મ્યુઝિક સાંભળો છો, અને હમણાં તમે જે આ સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ એટલે કે આ ધ્વનિ સાથે જોડાણા, તો આપે કહ્યું કે કેટલું મન શાંત થઈ ગયું. તો એના દ્વારા જાગૃતિ સાથે જો પોતાના માટે એક પ્રયાસ કરવામાં આવે, અને એ પ્રયાસ કેવો, નિરંતર, કે રોજ 10 મિનિટ જો આપણે આ આસપાસના વાતાવરણની સતત આપણા ઉપર અસર થઈ રહી છે તો એમાંથી એક થોડોક સમય આપણે કાઢી લઈએ કે 10 મિનિટ 15 મિનિટ, અને ઓમ ચેન્ટિંગ સાથે કે આવી કોઈ પણ મંત્ર સાથે આપણે જોડાય અને શાંતિથી બેસીને એનું શ્રવણ કરીએ અથવા મનન કરીએ, બોલીએ, તો એની આપણા ઉપર અસર જરૂરથી થાય છે.
0: જિજ્ઞાસાબેન, આપે સિંગિંગ બાઉલની વાત કરી, તો આ સિંગિંગ બાઉલ શું છે, કેવી રીતે આપણા શરીર ઉપર કામ કરે છે?
2: હવે આ જે સિંગિંગ બોલ છે ને, એ 7 ધાતુના બનેલા બોલ છે કે જેને આપણે જેને આમ સ્ટ્રાઇક કરીએ તો એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ ધ્વનિની આપણે વાત થઈ જ હમણાં કે ધ્વનિની આપણા ઉપર અસર થાય જ છે. તો આ એટલો પ્યોર ધ્વનિ છે કે જેમ આપણે વાતાવરણમાં આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ તો પક્ષીઓનો કલરવ, નદીઓનો વહેવું, એની જેમ આપણા ઉપર અસર થાય છે ને, આપણું મન ઓટોમેટિક શાંત થઈ જાય છે, એવી જ રીતે આ જે સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ જે છે એ આપણા મનને શાંત કરે છે. અને સાથે સાથે અમે આના ઉપર વૈજ્ઞાનિક ઘણા બધા રિસર્ચ પણ કરેલા છે કે આની બ્રેઇન ઉપર શું અસર આવે, તો એ

0: થી સાત મિનિટ એવા ટૂંકા ગાળામાં બીટા સ્ટેટમાંથી આલ્ફામાં લઈ જાય છે, એટલે એક ધ્યાનસ્થ અવસ્થામાં લઈ જાય છે. તો આ જે આપણે એમ કહીએ કે ધ્વનિ તરંગો દ્વારા સારવાર, કે જેને આપણે સાઉન્ડ હિલિંગ અથવા નાદ યોગા મેડિટેશન વિથ સિંગિંગ બોલ તરીકે જેને ઓળખીએ છીએ, એ ખૂબ જ સરળતાથી મન શાંત કરી દે છે. અને જેવું મન શાંત થાય ને, એટલે આપણે હાયર કોસ્મિક એનર્જી સાથે ઓટોમેટિક જોડાઈ જઈએ. બરાબર, આ જ સાયન્સ છે આની પાછળનું.
1: તો જિજ્ઞાસાબેન, હવે બધાના પાસે તો આ બાઉલ નથી, અથવા બધાને આવું આવડતું પણ નથી વગાડતા, તો એવી જે બહેનો છે અથવા એવા જે મિત્રો છે, એ કેવી રીતે આને પોતાના જીવનમાં સમાવી શકે?
0: બીજું આમાં આપણે આજે છે ને બે અલગ અલગ પદ્ધતિ સમજીએ.
2: જી,
0: એક તો બધા જ ઓમ મંત્રનું ચેન્ટિંગ જનરલી આવડતું જ હોય છે. તો આમાં શું કરશું, આપણે કોઈ પણ પદ્માસન, સુખાસન, અથવા તમે જો નીચે નથી બેસી શકતા તો ખુરશી ઉપર આરામથી બંને પગ જમીન ઉપર રાખી અને હાથ રિલેક્સ કરી, આંખ બંધ કરી અને ફોનને ફ્લાઇટ મોડમાં અથવા સાયલન્ટમાં મૂકી અને આપણે બેસવાનું છે ફક્ત 10 મિનિટ. ભલે તમે 10 મિનિટનું એક ડીપ મૂકી દો, એલાર્મ મૂકો, ત્યાં સુધી તમારે શું કરવાનું છે, કમર ગરદન સીધી રાખી અને ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીશું. હવે આમાં શું થાય કે આપણે પહેલા શ્વાસ ભરીશું, પછી શ્વાસને છોડતા છોડતા મંત્રનું ઉચ્ચારણ કરીશું. આવું આપણે 10 મિનિટ સુધી કરી શકીએ. પણ અત્યારે આપણે જો આપણે કરવું હોય તો 3 વાર આપણે સાથે આ ઓમ મંત્રનું ઉચ્ચારણ કરી શકીએ, જેમાં આપણે ઓમ મંત્રને આ, ઉ અને મ એ 3 અક્ષરમાં ડિવાઈડ કરીશું. અને જ્યારે તમે શ્વાસ ભરો ત્યારે મોઢું પૂરું ખોલી અને પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરીશું, આ શબ્દ બોલીશું. હવે જ્યારે એમાં એ અક્ષર જ્યારે બોલતા હોય આ, ત્યારે ધ્યાન નાભીથી ઉપરની તરફ ખેંચવાનું છે. પછી જ્યારે આપણું ધ્યાન છાતી ઉપર આવે ત્યારે ઉં, અને પછી હોઠ બંધ કરીને ગળાથી મ કાર કરવાનો છે. અને ત્યારે કમ્પ્લીટ એટેન્શન તમે જે બોલી રહ્યા છો એ સાઉન્ડ ઉપર અને અંદર ઉભા થતા વાઇબ્રેશન ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. ખૂબ જ સરળ છે. અને એમ કહેવાય ને કે નાદ બ્રહ્મ, સાઉન્ડ ઇઝ ગોડ, સાઉન્ડ ઇઝ ક્રિએટર. અને આ જે ઓમ મંત્ર છે એ તો સૃષ્ટિનો ફર્સ્ટ સાઉન્ડ છે, જેને પ્રણવનાદ તરીકે પણ ઓળખાવેલો છે. તો આપણે એને કેવી રીતે ઉચ્ચારણ કરવું એ સમજશું. તો ચલો, બધા જ જે આ સાંભળી રહ્યા છે ને એ કમર ગરદન સીધી અને કમ્ફર્ટેબલ પોસ્ચરમાં બેસી જઈએ, આંખ બંધ કરી દઈએ અને ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન. હવે ધીરેથી લાંબો ઊંડો શ્વાસ ભરો.

ફરી એકવાર શ્વાસ ભરો, ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન, અને શ્વાસને છોડતા છોડતા આ ઉ મનું ઉચ્ચારણ કરીશું.

0: ત્વમ શક્તિ ત્રયાત્મકા ઓમ. આજે ઈશ્વરની જે શક્તિ છે ને, ચૈતન્ય શક્તિ, એ આપણી અંદર ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિના રૂપમાં પ્રવાહિત થઈ રહી છે. આ રીતે આપણે 6 મિનિટ 10 મિનિટ ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીશું અને પછી પૂરું ધ્યાન એ ઉર્જા ઉપર જ રાખી, એટલે શરીર ઉપર જ રાખીને આપણે શાંત થઈ જશું, રિલેક્સ થઈ જશું.
1: વાહ કૃપાબેન, મને તો એમ જ થયું કે હું કઈ બીજી દુનિયામાં પહોંચી ગઈ છું.
2: ખૂબ અલગ.

0: જ અનુભૂતિ થઈ
1: હોય ને, વિચારો બંધ થઈ ગયા.
0: હા, મુખ્ય વાત એ છે કે આપણે કરી નથી શકતા, ગમે તેટલો પ્રયત્ન કરીને તો વિચાર જે વમળો છે ને એમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે.
2: હવે જો આપે બહુ જ અદ્ભુત વાત કરી, જનરલી બહારના ઘોંઘાટથી કે બહારના આસપાસના અવાજોથી આપણે અવેર છીએ કે આપણને આ અવાજ ગમતો નથી અથવા આપણને ગમે એવું મ્યુઝિક સાંભળી લઈએ, પણ અંદર સતત એક અવાજ ચાલ્યા કરે છે, હે ને, એને શું કહેશું આપણે? વિચાર, ઘોંઘાટ. સતત અને સતત વિચારો ચાલ્યા જ કરે છે, તો આ અંદરનો અવાજ છે. અને એ જો અંદરના અવાજને આપણે ઓળખી લઈએ, જેને કહેવાય યોગના સંદર્ભમાં સ્વાધ્યાય, કે અંદર શું ચાલી રહ્યું છે. કોઈએ મને કંઈ કીધું અને અંદર એવો વિચાર આવ્યો કે આ લોકો કોઈ મને સમજતા નથી, મારું કોઈ ધ્યાન નથી રાખતું, મને કોઈ પ્રેમ નથી કરતું, આવા વિચારો સતત અને સતત અંદર ચાલ્યા કરે. તો જો એ વિચારોને ઓળખી જઈએ તો ખબર પડે ને કે જે હું બીજા પાસે અપેક્ષા રાખું છું એના કરતા હું મારી જાતને જ પ્રેમ કરું તો, અને જે ઈશ્વર હર ક્ષણે, આમ જોવા જાઓ તો એક મિનિટમાં કેટલા હાર્ટબીટ ચલાવે છે, આપણે કઈ પણ ખાઈ છીએ તો પાચન કરીએ છીએ, તો મારી સાથે કોઈ નથી એની બદલે હર ક્ષણ ઈશ્વર મારી સાથે છે એવો નાદ અંદર ઉભો કરીએ તો આ અવાજને ઓળખીએ, આ વિચારોને ઓળખીએ અને એ વિચારોને સમજીએ કે મને કેમ આવા વિચારો આવે છે. ઘણી વાર એવું હોય કે ફાઇનાન્શિયલ ઇનસિક્યોરિટી હોય કે પૈસાની તકલીફ ચાલી રહી છે, તો એ વિચારો સતત આવે કે મારું શું થશે, અમારો પરિવાર કેવી રીતે ચાલશે, તો એ ક્ષણે જો અટકી જઈએ એ વિચારોને, એમ કહીએ સ્ટોપ. અને દરેકના જીવનમાં એવા અનુભવ થયા જ હોય છે કે છેલ્લી મિનિટે કોઈ આવી અને આ મદદ કરી દે અથવા ગાઈડ કરી દે,
0: બરાબર,
2: તો આપણે એવો મેસેજ આપી દઈએ તો કે હું તને સરેન્ડર થાઉં છું, હે કૃષ્ણા તું મારું ધ્યાન રાખજે, બરાબર. તો આ વિચારોને આપણે જો એ અવાજને આપણે નેગેટિવમાંથી પોઝિટિવથી રિપ્લેસ કરી નાખીએ સમજીને, તો આખું જીવન છે ને આનંદમય થઈ જાય. તો એને પણ નાદ યોગા જ કહી શકાય. જીવનમાં જાણતા જાણતા ડર લાગતો હોય કોઈ પણ નાની મોટી બાબતોનો, તો ડર શેનો છે એને ઓળખીએ અને પછી એને એક વિશ્વાસથી રિપ્લેસ કરીએ કે હર ક્ષણ ઈશ્વર તું મારી સાથે જ છો.
1: એટલે આપણા વિચારો પ્રત્યે જાગૃત રહેવાની વાત છે. અને જેમ આપણે કેમ ઘરનું ધ્યાન રાખીએ છીએ કે કોઈ અજાણ્યું વ્યક્તિ ઘરમાં ન ઘૂસી જાય, એમ આપણે મનની પણ ચોકીદારી કરવાની જરૂર છે,
0: બરાબર,
1: કે ભાઈ કોઈ અનગમતો થોટ કે કોઈ નેગેટિવ થોટ એ આપણા અંદર ન આવે. આપે જે વાત કરી ઓમકારની, તો હમણાં હું ઘણી વાર આમાં જોતી હોઉં છું ઇન્ટરનેટ ઉપર, તો હમિંગ ઉપર ઘણા લોકોને મેં જોયા છે. ઇવન જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ લોકો પણ એમ કહે છે કે કાંઈ નહીં તો કારમાં બેઠા જાઓ તો એમ કરતા રહ્યો, એના કારણે તમારી જે વેગસ નર્વ છે એ એક્ટિવેટ થશે.
2: બહુ જ અદભુત વાત કરી અટલબેન તમે. અને આ જે હમિંગ સાઉન્ડ, જેને આપણે યોગની ભાષામાં જેને ભ્રામરી પ્રાણાયામ કહીએ છીએ, તો આ ભ્રામરી પ્રાણાયામ ઉપર એટલા બધા રિસર્ચ થયા છે કે એની આપણા ઉપર શું અસર આવે છે. તો એક ENT સર્જને ભ્રામરી પ્રાણાયામ ઉપર રિસર્ચ કર્યો અને એને જોયું કે જયારે તમે આવી રીતે ટ્રાફિકમાં ફસાઈ જાઓ કે તમે કારમાં બેઠા છો, સ્ટ્રેસમાં છો, તો ગુનગુનાવો, તો શું થાય છે? તો કે આપણા ન્યુરોન્સ એ રિલેક્સ થાય છે અને પેરાસિમ્પથેટિક સિસ્ટમ કે જેને રિલેક્સેશન તરફ લઈ જાય છે આપણને, એ એક્ટિવ થઈ જાય છે, જેને આપણે વેગસ નર્વ પણ એક્ટિવ થવું એ કહી શકીએ. તો આ બહુ પાવરફુલ ભ્રામરી પ્રાણાયામ છે કે હમિંગ સાઉન્ડ નાવલા ઉપર છે. અને જે શ્વેતા અડાતિયાજી, જેને ન્યુરો સાયન્ટિસ્ટ, એને આના ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા છે કે ખાલી 3 વાર કે 5 વારના ભ્રામરી પ્રાણાયામ અથવા હમિંગ સાઉન્ડથી આપણું મન રિલેક્સ થઈ છે અને બ્રેઇન પીસફુલ સ્ટેટમાં જાય છે, એને કહીએ કે આલ્ફા સ્ટેટમાં શિફ્ટ થઈ જાય છે. આ પણ એક સરસ ટેકનિક છે કે જેને બહુ સરળતાથી શીખી શકાય. જો આપ કયો તો આપણે એના ઉપર પણ શીખીએ.
1: જી જરૂર.
2: તો એમાં શું કરવાનું છે? અગેઇન તમે સુખાસન ઓર પદ્માસન, કોઈ પણ એક રિલેક્સ પોઝિશનમાં બેસી જઈએ, કમર ગરદન સીધી રાખવાની છે. આપણે છે ને ભ્રામરી પ્રાણાયામમાં લોકો મ નો સાઉન્ડ કરતા હોય છે, પણ આ જે શબ્દ છે ને ઇટસેલ્ફ ઇન્ડિકેટ ભ્રામરી, મીન્સ ભમરો, ભમરા જેવો સાઉન્ડ કરવાનું છે. તો જો અમે એને બરોબર સાંભળીએ ને તો એ ન સાઉન્ડ છે, ન.
1: અચ્છા,
2: એમાં શું કરવાનું? શ્વાસ ભરવાનો. હવે સપોઝ આપણે 4 સેકન્ડ શ્વાસ ભરીએ છીએ, તો 8 સેકન્ડ આપણે ડબલ રેશિયોમાં હમિંગ સાઉન્ડ, ન નો સાઉન્ડ કરવાનો છે, હોઠ બંધ રાખીને.
1: અચ્છા,
2: હવે આપણે બધા એક સાથે કરીશું. જે લોકો સાંભળી રહ્યા છો એ સરસ રીતે આંખ બંધ કરીને બેસી જઈએ, કમર ગરદન સીધી, બંને હાથની હથેળી ગોઠણ ઉપર, અને હથેળી આકાશ.

ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન, આ બહુ જ જરૂરી છે. જ્યારે આપણે કોઈ પણ યોગિક પ્રોસેસ અથવા ધ્યાન કરીએ ને, તો એકદમ રિલેક્સેશન, ફેસ ઉપર એક સ્માઇલ, કમર કરતન સીધી, એક લાંબો ઊંડો શ્વાસ ભરો, છાતી ફૂલાવો, ફૂલાવો, પેટ ફૂલાવો, રોકો, અને હવે સાથે હમિંગ સાઉન્ડ કરીશું. નો સાઉન્ડ, હોઠ બંધ કરીને 8 સેકન્ડ.

પૂરું ધ્યાન કપાળના મધ્યમાં. ફરી એકવાર શ્વાસ ભરું. બ્રીધ ઇન, ટુ, થ્રી, ફોર, હોલ્ડ. અને શ્વાસને છોડતા છોડતા હમિંગ્સ આઉટ.

0: पूर्व ध्यान कपाड़ना मध्यम, શાંત હોવું, સ્વસ્થ હોવું અને પ્રસન્ન હોવું એ આપણો સ્વભાવ છે. અને આપણે શાંત થઈએ એટલે ઓટોમેટિક આપણે ચૈતન્ય ઉર્જા સાથે, ઈશ્વરીય શક્તિ સાથે જોડાઈ જ જઈએ છીએ. અને આ શાંત અવસ્થામાં આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આટલું સુંદર જીવન દેવા માટે અમે તારા આભારી છીએ. મને આટલો સરસ પરિવાર આપવા માટે હું તારા આભારી છું. હર ક્ષણ હર પર અમને પ્રોટેક્શન કરવા માટે, ગાઈડન્સ કરવા માટે અને સપોર્ટ આપવા માટે હે ઈશ્વર અમે તારા આભારી છીએ. જ્યારે કોઈ પણ વાર તમને એવું થાય કે મન વિચારો બહુ જ વધી ગયા છે તો કાંઈ જ ન કરો, નિર્ણય નથી લેવાતો, તો ફક્ત થોડું પાણી પી, મોઢું ધોઈ અને શાંતિથી કોઈ જગ્યા ઉપર બેસી જાઓ મોબાઈલ સાયલન્ટ કરીને. અને આવી રીતે 5 મિનિટ 6 મિનિટ હમિંગ સાઉન્ડ કરો અને એક ચમત્કારિક ફેરફાર તમે જોઈ શકશો. અને આ છે યોગની તાકાત. ક્યારેય પણ તમને મથું પણ ભારે લાગતું હોય ને તો ત્યારે પણ તમે આ કરી શકો છો.
1: અચ્છા,
0: એકદમ શાંતિથી ખાલી એક શિફ્ટ જ લેવાનો છે, એક ભાગદોડ વાળી જીવનમાંથી. હવે ધારો કે કોઈ ઓફિસમાં કામ કરે છે મહિલાઓ, અત્યારે તો બહેનો અલગ અલગ ઘણી બધી જગ્યાએ કામ કરી રહ્યા છે, તો એમાં પણ 5 મિનિટ શાંતિથી બેસીને આ કરી શકાય.
1: એટલે આજના સમયમાં એમ કહીએ ને કે આપણું આઈક્યુ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ ઘણું વધી ગયું છે સર્વેનું, પણ ઇમોશનલ કોશન્ટ છે ને એ ઘટતું જાય છે, કે તમારા લાગણીઓને કેમ બેલેન્સ કરવી એ લોકો ભૂલતા જાય છે. અને એના કારણે ઘણી બધી તકલીફો, ડિસ્ટર્બન્સ આવે છે, સંબંધોમાં પણ આવે છે અને રોજિંદા જીવનમાં પણ આવે છે. તો એના માટે એક આટલો પ્રયત્ન આપણે કરીએ ને અટલબેન, તો એ ઘણો એક બેલેન્સ થઈ જાય આપણા જીવનમાં.
0: બહુ સાચી વાત છે, કારણ કે આજકાલ છે ને એકબીજા માટેનો સમય નથી, બરોબર? એટલે અને બીજું કે એકબીજા સાથે જ્યારે આપણે ભાવથી જોડાય તો અપેક્ષાઓ વધારે હોય છે કે આ મારા હસબન્ડ છે કે મારા પતિ સાથે, મને એને આટલું તો કરવું જ જોઈએ, મારી ફ્રેન્ડ છે એને મને ફોન કેમ ના કર્યો. પણ આ બધાની વચ્ચે એક હંમેશા ગ્રેટિટ્યુડ ના ભાવમાં રહીએ કે જે ક્ષણ મળી ત્યારે આપણે આનંદ કરી લઈએ, બધા ભેગા થયા છે તો અપેક્ષા વગરના આ ક્ષણને માણી લઈએ, બરોબર? અને રોજ સવારે ઉઠતા વેતા જ ઈશ્વર સરસ જીવન આપ્યું, આભાર, અને આજના મસ્ત દિવસ માટે તારો આભાર એડવાન્સમાં. અને સૂતી વખતે જે કઈ ઘટનાઓ થઈ એને પણ આપણે ભાવથી, જે કઈ ઘટનાઓ ઘટી એમાં આપણી ભૂલ હોય તો માફી માંગુ છું અને બીજાને માફ કરી, અને આવી રીતે ઓમ ચેન્ટિંગ અને હમિંગ સાઉન્ડ કરી અને જો સુઈ જઈએ તો મસ્ત, ઈશ્વર તો ઊંઘ આપે જ છે.
2: હવે જિજ્ઞાસાબેન, આપ આ જે સાઉન્ડ બાઉલ છે એની ટ્રેનિંગ આપવા દેશ વિદેશમાં પણ જાઓ છો, તો કેવા કેવા અનુભવ આવે છે એ કઈ એકાદ વાત કરો કે લાઈફમાં કેવી રીતે પરિવર્તન આવે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ યોગ સાથે કે નાદ સાથે જોડાય છે.
0: મારી પાસે છે ને દુબઈમાં એક વ્યક્તિ આવી હતી કે એમને સમહાઉ કઈ ફાઇનાન્શિયલ બહુ મોટો લોસ થયો હતો, એને સુસાઇડલ એટેમ્પ પર વયા ગયા હતા. હવે મારે આનાથી જીવવું અને આટલું હું કેવી રીતે કવર અપ કરી શકીશ. હવે સમહાવ કોઈ એના ફ્રેન્ડે સજેસ્ટ કર્યું અને એ આ થેરપી માટે આવ્યા. ફર્સ્ટ સેશન જ્યારે કમ્પ્લીટ થયું અને ઊભા થયા ત્યારે એને એમ થયું કે મેં મારી જીવનની બહુ મોટી ભૂલ કરી, એ રિયલ

0: થઈ જાઓ. આ જ સૌથી મોટી વાત છે ને, કે આપણે ઘણી વાર જીવનમાં ભૂલો કરતા હોય, પણ એ રિયલાઇઝ થઈ જવું કે મેં આ બહુ મોટી ભૂલ કરી. જો મારી પાસે જીવન છે તો હું આ બધી જે બદલાતી પરિસ્થિતિ કે ફાઇનાન્શિયલ લોસમાંથી હું બહાર નીકળી શકું છું, અને ઈશ્વરની શક્તિ આપે જ છે, તો એ વિઝડમ છે ને, એ વિઝડમ આવી જાવી એ આના દ્વારા બહુ અદભુત કામ થાય છે. અને આ એક આની ફ્રિકવન્સી છે, સાવર ઓફ વિઝડમ, સાવર ઓફ લવ. એટલે એવા મેજર ટ્રાન્સફોર્મેશન જોયા છે કે ઘણા લાઈફમાં એવા ટ્રોમા હોય કે એના ઉપર કોઈએ રેપ કર્યો, તો એ લેડી પોતે બહાર નીકળી ગઈ, પોતે બહુ સારી પોસ્ટ ઉપર કામ પણ કરતી હતી, પણ સબકોન્શિયસમાં સ્ટોર હતું
1: અંદર દબાઈ.
0: આવી ઘણી બધી ઘટનાઓ હોય કે જાણતા જાણતા આપણી ઉપર કોઈ એવું કામ થઈ ગયું કે જે આપણે નહોતું ગમ્યું, તો એ સપ્રેસ જે સબકોન્શિયસમાં એવું દબાયેલી જે વસ્તુઓ છે એ રિલીઝ કરવામાં સાઉન્ડ બહુ જ અદભુત કામ કરે. એટલે આ નાદ યોગા મેડિટેશન બહુ પાવરફુલ કામ કરશે. જો સિંગિંગ બહુ સાથે જોડાઈ શકીએ તો પણ બરોબર છે, પણ નહીં તો કંઈ જ નહીં. લાઈફમાં ફક્ત 10 મિનિટ પોતાના માટે કાઢવાની છે, અને સૂતા પહેલા ગમે ત્યારે સર શાંતિથી બેસીને આ નાદ યોગા મેડિટેશન કરીએ તો એની ઇફેક્ટ આપણા ઉપર જરૂરથી આવશે.
2: તો અટલબેન, આમ જોઈએ ને તો આટલું બધું અઘરું નથી હો આજે આપણે વાત કરીને, તો થોડો સમય આપણે કાઢીને જીવનશૈલીનો ભાગ બનાવીશું ને તો એક મોટો ફેરફાર આપણા જીવનમાં અને આપણી વ્યક્તિત્વમાં પણ જોવા મળશે. અને આપણામાં ફેરફાર આવે એટલે આજુબાજુની જોડાયેલી વ્યક્તિઓમાં તો આવવાનો જ છે.
1: બિલકુલ.
2: તો આટલી સરસ આપે વાત કરી જિજ્ઞાસાબેન, તો ખાસ એક મહિલાઓ જે આપણે સાંભળી રહી છે એના માટે આપ કોઈ સંદેશ આપશો ખાસ? કારણ કે અત્યારે કેવું છે કે બેલેન્સ કરવામાં ઘણીવાર મહિલાઓ પોતાનું ધ્યાન નથી રાખતી.
0: એક જ વાત હું કહીશ કે દરેક મહિલાઓએ 24 કલાક માંથી પોતાના માટે એક સમય કાઢવાનો છે, મી ટાઈમ. અને પોતાના માટે સમય એવી રીતે અને એ જે ક્ષણ છે એમાં બસ આનંદથી આ નાદ યોગા સાથે જોડાય, અને જો એ પોતાના સેલ્ફ સાથે કનેક્ટ થાય તો હર ક્ષણ હર પર આનંદથી અને પ્રસન્નતાથી જીવી શકાય. અને એ માટે હું દરેકે દરેક મહિલાઓને હું વિશ કરીશ કે પોતાના માટે સમય કાઢો.
1: ખૂબ સરસ વાત કરી, અને મને લાગે છે કે ડૉક્ટર જિજ્ઞાસા કુલકર્ણી સાથે ઘણા મિત્રોને ઈચ્છા હશે કે વાત કરે અથવા માર્ગદર્શન મેળવે. તો જિજ્ઞાસાબેન, આપનો નંબર અમે મિત્રોને આપી દઈએ.
0: હા, ચોક્કસ.
1: એમનો નંબર છે 6351 6351 971 971 620 620.
2: એટલે કે 6351 97 16 20.
1: ખૂબ સરસ મજાની વાત થઈ. હવે ગીત સાંભળવાનો સમય નથી. જિજ્ઞાસાબેનને કહીએ કે એક નાનકડું એક ટુકડો અમે સાઉન્ડ હિલિંગનો આપે, અને પછી આપણે મિત્રોની વિદાય લઈએ.
0: એક લાંબો ઊંડો શ્વાસ ભરો. રોકો અને ધીરે ધીરે શ્વાસને છોડતા છોડતા શરીરના એક એક અંગોને ઢીલા છોડી દઈએ. રિલેક્સ છોડતા જઈએ. આ નાદ સાથે જોડાતા જઈએ, શાંત થતા જઈએ. શાંત હોવું, સ્વસ્થ હોવું અને

અનાદની સાથે જોડાતા જોડાતા શાંત થઈ જઈએ, આપણી આઈડેન્ટિટીને છોડી દઈએ કે હું સ્ત્રી છું, કે હું એક માતા છું, હું પત્ની છું, આવી કોઈ પણ આઈડેન્ટિટીને છોડીને ફક્ત પોતાની જાત

0: ખૂબ ખૂબ આભાર જિજ્ઞાસા બેન, સરસ વાતો તો કરી પણ સાથોસાથ અમને જે સાઉન્ડ હીલિંગ કોને કહેવાય એનો એક થોડુંક અમને કહી શકે ઝલક આપી.
1: હું પણ આપ સૌને આભારી છું આકાશવાણીને એની કે મને પણ આમ મોકો આપ્યો એના માટે. થેન્ક યુ સો મચ.
2: તો આ સાથે જ અટલબેન કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. કૃપા જીવરાજાની
0: અને અટલ શર્માને આપો રજા.
2: નમસ્કાર.
3: સહિયર બહેનો માટેનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 1 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

શ્રોતા મિત્રો, આજે આપ બંસરી યોગેન્દ્રના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે.
1: જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: મધ્યપ્રદેશના જબલપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ અભ્યાસ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે.
2: મેરા માનના હૈ કે યોગ સે જોડે સંસ્થાઓ કે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો કે બલ પર યોગ જન જન તક પહોંચના ઓર સમસ્ત માનવતા કે કલ્યાણ કા આધાર સ્તંભ હૈ. મેં સભી દેશવાસીઓ સે યે સંકલ્પ લેને કા આગ્રહ કરતી હું કે યોગ કો અપને દૈનિક જીવન કા અભિન્ન અંગ બનાયેંગે. એસા કરકે યે સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર ઓર સ્વસ્થ વિશ્વ કે નિર્માણ કે મહાન લક્ષ્ય મેં અપના યોગદાન દેંગે.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શાંતિપથ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નહેરુ પાર્ક ખાતે, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગ સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન

0: અને આઈએનએસ અગ્રેય રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: ભારત આજ અપને પૂરે મેરીટાઇમ ઇકોસિસ્ટમ કો સશક્ત બના રહા હૈ. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયે કે આસપાસ થા. આજ યહ બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયે તક પહોંચ ગયા હૈ. ઓર સાથીઓ, એક તરફ દેશ મેં રક્ષા ઉત્પાદન તેજી સે બઢા હૈ, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું આ જહાજોનું નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
2: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है NTA के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं. निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे, आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે. બીકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. દરમિયાન ઇરાની પ્રતિનિધિમંડળે કહ્યું

0: કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રતુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आकाशवाणी का ये अहमदाबाद, वडोदरा, राजकोट और भुज केंद्र हैं. लीजिए अब सुनते हैं फौजी भाइयों के लिए कार्यक्रम जय भारती.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષનો યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડથી યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કર્યું, જ્યાં લગભગ 35,000 સહભાગીઓએ તેમની સાથે યોગ કર્યા. રાજ્યમાં પણ ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. યોગને માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત કાર્યક્રમ ન રાખી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યું.
1: વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે અનોખી પહેલ સાથે વિવિધ રેલવે પરિસરમાં તેમજ 4 અગ્રણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રો યોજ્યા. દરમિયાન રાજકોટ શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ શિક્ષણ કેન્દ્ર કાર્યરત કરાયું. શહેરના લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે કરાયેલા એકવા યોગા આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભાવનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે કરાઈ, જેમાં 50 જેટલી સગર્ભ મહિલાઓએ યોગાભ્યાસ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. દેશ સહિત રાજ્યભરમાં 12મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ દિવસની નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગના સંકલ્પ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગોત્સવ સંપન્ન થયો. તેમણે નાગરિકોને 24 કલાકમાંથી ઓછામાં ઓછી 20 કે 25 મિનિટ પોતાના માટે ફાળવવા અપીલ કરી.
2: આજે 12મો વિશ્વ યોગ દિવસ છે ત્યારે આ વખતની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે વૃદ્ધત્વ પણ ખૂબ આનંદથી અને ઉત્સાહથી જુવાન જેવું વૃદ્ધત્વ મળે પામીએ એ પ્રકારની સંકલ્પના સાથે. આમ પણ યોગા પ્રત્યેક યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવન અર્પી રહ્યું છે. ત્યારે આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલે પ્રગટાવી.
0: મહેસાણા જિલ્લાના 105 જેટલા ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોએ યોગ કર્યા. અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો. તો ડાંગના આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ ઉજવાયો. દીવના બ્લુ ફ્લેગ ગોકલા બીચ પર નશામુક્ત ભારતના સંકલ્પ સાથે યોગ દિવસ ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના વઢવાણમાં હવામહેલ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મહિલાઓ માટે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં મહિલાઓએ યોગા કર્યા. નર્મદા સુરત પાટણ અરવલ્લી નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ

આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્રો અંગત કામ પતાવી ગોધરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં માદક પદાર્થનો 51 કિલો જથ્થો પકડાયો છે. માદક પદાર્થ વિરોધી

0: દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર માદક પદાર્થની હેરફેર કરતા મળી આવ્યા હતા. પોલીસે કુલ 7,87,000નો મુદ્દામાલ કબજે કર્યો. આ અંગે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ મધ્યપ્રદેશ અને મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવે આપ સાંભળશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
1: સૂર્યોદયના પ્રથમ કિરણ સાથે જ્યારે પ્રકૃતિની નવચેતના પ્રકાશિત થઈ ત્યારે ભારતની હજારો વર્ષ જૂની યોગ પરંપરાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું. કારણ કે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. આ વર્ષનો યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ થીમ સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવા પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડથી યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કર્યું, જ્યાં લગભગ 35,000 સહભાગીઓએ તેમની સાથે યોગ કર્યા. આ પ્રસંગે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું, 21 જૂન એ પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ છે. યોગને કારણે આજનો દિવસ હવે સૌથી મોટો સામુદાયિક ઉજવણી બની ગયો છે. શ્રી મોદીએ યોગના ફાયદા પણ વર્ણવ્યા. તેમણે કહ્યું, યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ ચીંધે છે.
2: યોગ હમેં જીવન કો બેલેન્સ વે મેં જીને કી કલા સિખાતા હૈ. યોગ હમેં ડૂ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
1: પ્રધાનમંત્રીએ કહ્યું, આપણે યોગને ફક્ત ચોક્કસ પ્રસંગો પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ, તેને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ. તેમણે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું, યોગ લોકોને જોડવાનું કામ કરે છે.
2: ભારત મેં હિમાલય સે લેકર હિંદ મહાસાગર તક, પૂર્વોત્તર ઓર પૂરબ મેં બંગાલ સે લેકર પશ્ચિમ મેં સૌરાષ્ટ્ર તક, પૂરા દેશ યોગ કી ઉર્જા સે ચૈતન્ય સે ભરા હુઆ નજર આ રહા. પૂરા વિશ્વ એક દૂસરે સે જુડા હુઆ નજર આ રહા હૈ. ઓર યહી તો યોગ કી તાકત હૈ. યોગ સબકો જોડતા. મેં ઇસ અવસર પર પૂરે વિશ્વ કો, સંપૂર્ણ માનવ સમુદાય કો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી બહોત બહોત શુભકામનાએ દેતા.
1: દેશભરમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો. ત્યારે આ ઉજવણીમાં આપણું ગુજરાત પણ કેમ પાછળ રહી જાય. આજે સમગ્ર રાજ્યમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. વિવિધ જિલ્લાઓમાં ખાસ કાર્યક્રમો અને સામૂહિક યોગ સત્રો દરમિયાન 1 કરોડથી વધુ લોકોએ યોગ કર્યા. રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઈ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગંભીર રોગો સામે બચવા યોગને સરળ અને અસરકારક માધ્યમ ગણાવ્યું. તેમણે કહ્યું, ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરનાર રાજ્ય બન્યું છે.
3: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા, વડીલો, વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. એક અનોખી પહેલ સાથે આ પ્રસંગને ઉજવવા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે વિવિધ રેલવે પરિસરમાં તેમજ 4 અગ્રણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ ખાસ યોગ સત્રો યોજાયા. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાએ આજે એક અનોખું આરોગ્ય માળખું સ્થાપિત કર્યું, જ્યાં નાગરિકોમાં સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં 15 મિનિટના અંતરે એક યોગ શિક્ષણ કેન્દ્ર કાર્યરત થયું. તેમાં શહેરના લોકમાન્ય તિલક સ્નાનાગર ખાતે કરાયેલા એક્વા યોગા આકર્ષણનું કેન્દ્ર બન્યા, જેમાં મહિલાઓએ પણ પાણીની અંદર યોગ કર્યા. ભાવનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે કરાઈ, જેમાં 50 જેટલી સગર્ભા મહિલાઓએ યોગાભ્યાસ કરી પ્રેરણાદાયી

0: ઉદાહરણ પૂરું પાડ્યું. યોગ દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જ્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ કુશળ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ 12,000 વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા. રાજ્યમંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભુજ સ્મૃતિવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 2,000 વધુ યોગ પ્રેમીઓએ યોગ કર્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા બાદ વર્ષ 2015 થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. યોગ દિવસ એ ફક્ત એક દિવસની ઉજવણી નથી, તે ભારતના સર્વાંગી સ્વાસ્થ્ય, પર્યાવરણીય સંવાદિતા અને વૈશ્વિક સુખાકારી પ્રત્યેની સ્થાયી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. આજના સંઘગાન શિક્ષણના કાર્યક્રમમાં કન્નડ ભાષાનું ગીત શિક્ષણ મેળવીએ. ગીતકાર છે બી આર ગીતા.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3:12 થઈ છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અમારી આજની બીજી સભામાં સાંજે 5 વાગે. અમારી ડીટીએચ સેવાનું પ્રસારણ આપ થોડી જ વારમાં સાંભળી શકશો. અત્યારે અમે આપની રજા લઈએ. નમસ્કાર.

0: विकसित कर रहा है। सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है।
1: डिफेंस मिनिस्टर राजनाथ सिंह सेड दैट द ट्राई कमिशनिंग ऑफ थ्री इंडिजिनियसली बिल्ट इंडियन नेवी प्लेटफॉर्म्स इज अ डिफाइनिंग मोमेंट इन इंडियाज मैरीटाइम कैपेबिलिटी डेवलपमेंट। The International Day of Yoga is being observed throughout the globe today. The main event in the country was held in Kolkata's Red Road, led by Prime Minister Narendra Modi, who performed yoga alongside thousands of practitioners at the iconic venue. Speaking on the occasion, Prime Minister Modi emphasized yoga's role in providing pathway from mental wellness to physical wellness.
0: Yoga केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता। योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है। इसलिए योग के विषय में युक्त चेष्टस्य कर्मसु कहा गया है, यानी हमें क्या करना चाहिए क्या नहीं करना चाहिए इसका बोध। ये बोध हमारे जीवन में शांति का स्रोत तो बनता ही है, इससे विश्व शांति का मार्ग भी खुलता है।
1: Highlighting the International Yoga Day theme for this year, Yoga for Healthy Aging, the Prime Minister said yoga is not just a physical exercise and is not restricted to any age group, but it is an expression of human spirit. President Draupadi Murmu performed yoga at the Garrison Ground in Jabalpur, Madhya Pradesh. She said yoga is a celebration of India's great tradition and it has shown humanity the path to a healthy, balanced and meaningful life.
2: अंतर्राष्ट्रीय योग दिवस 2026 का थीम है योगा फॉर हेल्दी एजिंग। ये थीम समाज के वरिष्ठ सदस्यों के स्वस्थ, सक्रिय, आत्मनिर्भर एवं गरिमापूर्ण जीवन के लिए योग की उपयोगिता को रेखांकित करती है। आज हम जो जीवन शैली अपनाते हैं वही हमारे आने वाले समय के स्वास्थ्य एवं सुख का आधार बनती है।
1: Vice President C.P. Radhakrishnan participated in the Yoga Day celebrations in Leh. The Vice President said that yoga is much more than a form of physical exercise and represents an ancient gift from India to humanity. Thousands of residents across the UAE marked International Yoga Day today with the mega yoga sessions that transformed community venues into hubs of wellness and cultural exchange. In Dubai, the Consulate General of India organized a yoga session at the Dubai Police Officers Club in association with Dubai Police. More than 1,500 people of all ages took part in the event. The National Eligibility Come Entrance Test NEET UG 2026 re-examination is currently underway at over 5,000 centers across 551 cities in India and 14 cities abroad for over 22.79 lakh candidates amid tight security. The examination is being conducted in English and 12 Indian languages. The NTA has said that student-friendly facilities are being provided at centers including drinking water, ORS ambulances and shaded waiting areas for parents. Union Education Minister Dharmendra Pradhan has assured that all necessary arrangements were already made for the smooth conduct of the exam. In cricket, India A have set a target of 378 runs for hosts Sri Lanka in the summit clash of the Tri-Nation A series at the Ranagiri Dambulla International Stadium. In reply, Sri Lanka were 243 for 6 in 33 overs when reports last came in. In FIFA World Cup, Spain will take on Saudi Arabia in Group H fixture tonight at Atlanta in United States. The match will begin at 9:30 p.m. Indian time. And with that, we end this news bulletin.
3: આકાશવાણીમાં રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. દોસ્તો, કાર્યક્રમ સાંભળતા પહેલા સાંભળીએ આ જાહેરાત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી.

0: એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મોહબ્બત તુજસે મેં બેપનાહ.

0: छाया गीत में समय है एक अंतराल का, मिलते हैं एक छोटे से अंतराल के बाद।
1: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: ए बराबर, मॉनसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: અહીં છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: अपनी दोस्त आरती श्रीवास्तव को छाया गीत समाप्त करने की दीजिए अनुमति। नमस्कार।
1: आप सुन रहे हैं बोध भारती राष्ट्रीय सेवा। थोड़ी देर में सुनाएंगे कार्यक्रम तराना में पुराने।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित।
4: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
5: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज

0: पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
0: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
0: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
0: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
4: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
6: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
7: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
6: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
3: આપની સજાગતા

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: માઇન્ડ મંગળમ, માઇન્ડ મંગળમ, હાર્ટ મંગળમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: અહીં છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શ્રોતા મિત્રો, સુગમ સંગીતમાં આપણે સાંભળી રહ્યા છો ભાર્ગવ ઠાકરના કંઠને. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ભગવતી કુમાર શર્માની આ રચના.

દોસ્તો, સુગમ સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા ભાર્ગવ ઠાકરના કંઠને. આપ સાંભળી રહ્યા હતા ભાસ્કર વોરા અને ભગવતી કુમાર શર્માની રચના. કીબોર્ડ પર સાથ આપી રહ્યા હતા ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલા પર મિતેશ ઓઝા અને ગિટાર પર કરણ તન્ના સંગત આપી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6:15 અને 51 સેકન્ડ થઈ છે. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા તથા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત ICC વુમન્સ 2020 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર 2020 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ અમે રિલે કરીશું. 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, જેના પ્રાયોજક છે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. આ રૂપરેખા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામ

ચરિત માનસકાન કૃષિ માહિતી 6 વાગ્યા 45 મિનિટે જેમાં ચણાના પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ એ વિષય પર કૃષિ માહિતી આપ સાંભળશો. પ્રસ્તુતિ વિરલ રાવલ. 7 વાગ્યા 20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 વાગે સુગમ સંગીતમાં સાંભળશો શુભમ વ્યાસના કંઠે ગીતો. પર્યાવરણ વિષયક 5 મિનિટે 7 વાગીને 55 મિનિટે જેમાં આવતીકાલનો વિષય છે વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે. પ્રસ્તુતિ દર્શના સોનૈયા. ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8 વાગીને 30 મિનિટે આવતીકાલના ભજનિક છે બિરજુ બારોટ. 8 વાગીને 50 મિનિટે ગુજરાતી વાર્તાલાપમાં સાંભળશો લોક સાહિત્યમાં ખાંભી પાડ્યા. પ્રસ્તુતિ શ્રી રાજુલ દવે. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન 9:15 મિનિટે. 10:30 વાગે લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળશો લોકવાર્તા માવલ સબની અને સાવજની ભાઈબંધી. વાર્તાકાર હર્ષદાન સુરૂ.

શ્રોતા મિત્રો, બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, જેમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું યોગદાન. 1:10 સુગમ સંગીત, ફૌજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં 5:05 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, અને ત્યારબાદ તરાને નયે પુરાને. 6 વાગ્યે કામરાજભાઈ ચોગલના કંઠે ભજનો સાંભળશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, જેમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો. 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આપ સાંભળશો વડોદરા કેન્દ્રનું યોગદાન. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામાં 8 વાગે. 9:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. 10 વાગે છાયા ગીત, અને 10:30 ઢલતી જાય રાત. આ હતી રૂપરેખા અમારા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની.

0: ચોમાસાની ઋતુમાં જૈવ વિવિધતાની સહાયથી તંદુરસ્તી જાળવવાના નુસખા જાણવા બેઠેલા અમારા સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, ગઈકાલે અમે એક ઓળખીતા મિત્રની ખબર કાઢવા ગયા હતા.
0: સ્વાભાવિક છે કે સાથે મોસંબી, પપૈયા જેવા ફળો લઈ જ ગયા હોઈએ, પણ પછી સવાલ થયો કે માંદાની ખબર પૂછવા જતા ફળો જ કેમ લઈ જવાય છે?
1: એટલે કે ફળોની આ વિવિધતા આપણને વિવિધ બીમારીઓ મટાડવામાં મદદરૂપ કેવી રીતે થાય છે?
0: મિત્રો, તમારી જેમ અમારા મનમાં પણ આ સવાલો હતા જ. અલબત્ત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આપણી વનૌષધિઓની જાણકારી આપતી પુસ્તિકાઓ પ્રગટ કરાઈ છે, પણ અમારે તો ફળો વિશે જ જાણવું હતું.
1: એટલે અમે વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાયને ફરી એક વખત ગીર ફાઉન્ડેશન બોલાવ્યા. આજે એમણે એ વિશે જ સમજાવ્યું છે. આવો સાંભળીએ.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ મજામાં.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર, નમસ્કાર.
0: તરુભાઈ, આજે ફરી પાછા ઋષિકેશ ઉપાધ્યાય આપણી સાથે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને આજે અત્યારે જે સિઝન છે

0: કેરીની સીઝન છે, બસ હવે જવાની તૈયારીમાં છે. છતાં પણ આપણને એમ થાય કે કેરી આઈ આઈ આઈ, પણ હવે જાય નહીં, કોઈને ગમે નહીં વરસાદ પડતો. અને કેરીની સાથે સાથે ફાલસા, રાયણ, જાંબુ, ઘણા બધા ફળો આ સીઝનમાં તમને ખાવા મળે. તમે એને જુઓ, તમે એનો ટેસ્ટ કરી શકો, તમે એને માણી શકો. પણ ફળો દ્વારા પણ તમારી ચિકિત્સા થઈ શકે છે, તમારી સારવાર થઈ શકે છે, એવું ઋષિકેશ ઉપાધ્યાય સાહેબે સમજાવ્યું છે.
1: બહુ સરસ કહેવાય. તો આપણે આખું શ્રોતા મિત્રોને પણ મજા આવશે, કારણ કે ફળનો રસ પીતા પીતા બીમારી મટતી હોય તો એનાથી વધારે સારું શું હોય શકે.
2: તો ઋષિકેશભાઈ, આ ફળો દ્વારા ચિકિત્સા એટલે એની પાછળનું આપણું કારણ શું હોય શકે અને કેવી રીતે કરી શકાય?
3: સૌ પ્રથમ તો આપણે એવું સમજીએ કે ફળ વસ્તુ છે શું. જ્યારે પૂકેસરની રજ અને શ્રી કેસર સુધી પહોંચી અને ફલિનીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે એ ઉત્પન્ન થતો ભ્રૂણ કે ગર્ભ એ જ ફળ છે. બરાબર. તો એક આઈડિયલ ફળ કે જેને એક પ્રમુખ ફળ તરીકે ગણી શકીએ એની અંદર કેવા કેવા પ્રવિભાગ હોય છે? તો એમાં ફળની ત્વચા, એની અંદર ફળનો ગર, જે આપણે કેરીનો પલ્પ તરીકે ખાઈએ છીએ ફળનો ગર, એની અંદર બીજ સંરક્ષણ ત્વચા જેને ઝીણ પણ કહીએ છીએ, ફળની ઝીણ, એની અંદર આવે છે બીજ.
1: તો એટલે ઉપરનું જે કવચ હોય એ જ તમે ઝીણ કહીએ આપણે.
3: હા, એ બીજની ઉપરનું કવચ હોય છે ખરેખર. અને બીજનું કવચ એ બીજું એક લેયર, એ બીજના વિભાગમાં શરૂ થાય છે. એની અંદર રહેલો છે બીજનો ભ્રૂણ, જ્યાંથી નવું છોડ ઉગે.
1: એટલે આપણે ગુજરાતીમાં જેને ગર કહીએ.
3: હા, ના, ગર એટલે આપણે ખાઈએ છીએ એ વિભાગ.
1: અચ્છા.
3: હા, અને એ પ્લાન્ટના ડેવલપમેન્ટની અંદર તો એટલું ભાગ નથી ભજવતું. એટલે જ આ વસ્તુ આપણે સમજાવવા માટે આ ટોપિક લીધો છે. અને ભ્રૂણનો પોષક આહાર પણ બીજની અંદર હોય છે. તો પ્લાન્ટ લોકો બી બહુ સ્માર્ટ હોય છે. એ લોકો ફળના બહારના ભાગમાં મેઝોકાર્પ એટલે કે ફળનો જે ગર છે એ ગળ્યો, ખાટો કે મીઠો રાખે છે, કે જેનાથી બધા પ્રાણીઓ એને ખાવા માટે આકર્ષાય.
0: બરાબર.
3: અને બીજ કવચ અને બીજ સંરક્ષણ ત્વચા એ કઠણ અને બેસ્વાદ હોય કે જેને પ્રાણીઓ ખાઈને થૂકી દે. એટલે જ્યારે એને એનો સ્વાદ એ ચાખે અને પછી નાખી દેશે એટલે અહીંયા વસ્તુ થાય છે શું કે અલગ અલગ પ્રાણીઓને એ આકર્ષે છે પોતાની તરફ. એનું ફળ જ્યારે કોઈ પ્રાણી ખાય ઉપરનો ગર ખાઈ જશે અને બીજ કડો લાગતા ફેંકી દેશે. અને જ્યાં જે જગ્યાએ એ બીજ પડે છે ત્યાં નવું ઝાડ ઉગશે. એટલે વનસ્પતિઓને એટલે મેં સ્માર્ટ કીધી કે પોતાના ફેલાવા અને પોતાની સંખ્યા વધારવા માટે આ રીતનું ફળની સંરચના બનાવે છે.
0: બરાબર છે. એટલે તો પેલી ફિલ્મમાં જોવા મળે છે ને કે એક રોબોટમાંથી બીજો રોબોટ ને ત્રીજો રોબોટ ને જે આર્ટિફિશિયલ બધું બનાવવાની તૈયારી બતાવે છે એ ખરેખર પ્રકૃતિ કરે જ છે.
3: હા, જેમ આપણે આપણો વંશવેલો વધારતા હોઈએ છીએ એવી રીતે પ્લાન્ટ્સ ને પણ પોતાનો વંશવેલો વધારવાની ઈચ્છા થાય છે. અને બીજી એક વસ્તુ કહું કે વધુ ઊંચાઈ ઉપર જે ફળો થાય છે એની અંદર બાહ્ય જે ગર છે એ ખાવાલાયક નથી હોતો પણ કઠણ અને મજબૂત હોય છે. જેમ કે ખજૂર, ખારેક, નાળિયેર. અને એ કેમ કઠણ રાખે છે? કારણ કે છેક ઊંચાઈથી જો નીચે પડે તો એની અંદરના બીજને નુકસાન ના થાય.
1: અચ્છા.
3: અને જો નાળિયેર એક એવી વસ્તુ છે કે જે નદી કિનારે કે પાણીના કિનારે, દરિયા કિનારે ઉગતી હોય છે, તો જો નાળિયેર પડે અને પાણીની અંદર પડે તો એ ત્યાં તરી શકે, તરતા તરતા કિનારે જાય અને કિનારે જાય પછી એ નવો પ્લાન્ટ ત્યાં ઉગે. એટલે ફળની ખરેખર સંરચના જે બાહ્ય ભાગ આપણે ખાઈએ છીએ એ પ્રાણીઓને ખાવા માટે ફળની અંદરની સ્પેશિયલ સંરચના છે.
1: તો ઋષિકેશભાઈ, એટલે આમાં તો ઘણી વખત મને કેટલાક નિષ્ણાત કે સારા વક્તાઓ જેમ કે છે એમ કે કેટલાક જે ફળો છે એના મીંજ જે ખાવાની આવે, ખાસ કરીને બદામ, તો એમ કે એની ઉપરની છાલ કાઢીને જ ખાવી જોઈએ. કારણ કે એમાં આપે કહ્યું એમ એ છાલમાં છે અમુક ઝેરી તત્વ હોય છે, કારણ કે એણે પોતાના રક્ષણ માટે એ ઝેરી તત્વ રાખેલું છે. એટલે આ વાત સાચી.

0: છે આપની. અને બીજું જે ગણીએ તો ફળોનો ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ કઈ રીતે કરી શકાય?
1: ફળોનું ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ સૌ પ્રથમ તો બે વિભાગમાં કરીએ, કે આહાર ઉપયોગી ફળો અને ઔષધ ઉપયોગી ફળો. તો આહાર ઉપયોગીમાં પાછા બીજા પ્રકાર છે, કે ફળ તરીકે ખવાતા ફળો, શાક તરીકે ખવાતા ફળો, મસાલા તરીકે વપરાતા ફળો, અને ઔષધિ અથવા દવા તરીકે વપરાતા ફળો. હવે ઔષધિ તરીકે વપરાતા ફળો કેવા છે? હરડે, બેહડા.

0: ખવાતા ફળો, શાક તરીકે ખવાતા ફળો, મસાલા તરીકે વપરાતા ફળો અને ઔષધિ અથવા દવા તરીકે વપરાતા ફળો. હવે ઔષધિ તરીકે વપરાતા ફળો કેવા છે? હરડે, બેહડા, મીંઢળ, કડવો ઇન્દ્રજવ, મીઠો ઇન્દ્રજવ, ગરમાળો, એ મસાલામાં બી આવે. ગરમાળો થઈ ગયો, વાવડિંગ છે, જયપાલ છે, ગણજી છે, આ બધા ઔષધ એક્સક્લુઝિવલી ઔષધ તરીકે જ વપરાય છે. મસાલા અને ઔષધ તરીકે વપરાતા ફળો માં ધાણા, અજમો, મેથી, કબાબચીની, જીરું, વળિયારી, જાયફળ, મરી, એલચી, તમે કીધું લીંડી પીપર, એ કોકમ, એલચો અને આમલી, આ બધા એના ઉદાહરણ છે. હા, પછી શાક તરીકે ખાઈએ છીએ એવા ફળો બી છે, સરગવો, તુવેર, વટાણા, કારેલા, કંકોળા, રીંગણ, ટામેટા, દૂધી, કોળું, ભીંડા, ગવાર, ચોળી, ગલકા, તુરિયા, લીંબુ અને બીજોરું.
1: અમે તો સક્કરટેટીનું શાક કરીએ, જામફળનું શાક કરીએ છીએ, શાકમાં પણ વપરાય, કાચા કેળાનું શાક પણ કરીએ છીએ.
0: હા, કેળા કાચા બી શાક તરીકે, એની અંદર હાઈ ફાઈબ્રોસ અને ફાઈબર ઘણા હોય. ફળ તરીકે ખવાતા ફળો, જે આપણે સામાન્ય રીતે ફળ બોલતાની સાથે જે નજરમાં આવે, જે ધ્યાનમાં આવે, એ બધા છે કેરી, કેળા, પપૈયા, દ્રાક્ષ, દાડમ, ચીકુ, સફરજન, અનાનસ, ફણસ, તળબૂચ, ટેટી, સંતરા, નારંગી, મોસંબી, પેરુ, નાસપતિ, જાંબુ, બોર, મધ્યમ બોર અને ચણી બોર. પછી બીજા સફેદ બોર પણ હોય છે અને બીજા રોઝ
1: બોર હોય છે, મોટા એપલ બોર હોય,
0: એપલ બોર.
2: એવું તો ઋષિકેશભાઈ, સફેદ જાંબુ પણ હોય છે દક્ષિણ ગુજરાતમાં જે થાય છે.
0: હા,
2: એ જાંબુ સફેદ હોય છે.
0: હા, રાયણ, શેતુર, ફાલસા, લાલ સફેદ જામફળ, સીતાફળ અને રામફળ. પછી હાલ વિદેશમાંથી આવેલા ફળો, કીવી છે, લીચી, ચેરી અને સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા આવી ચૂક્યું છે અને ભારતમાં એનું ખાસું ઉત્પાદન થાય છે.
2: ઘણા વર્ષો પહેલા જ હશે, લીચી તો ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં
0: થાય જ છે. અને સૂકા મેવામાં વપરાતા ફળો, આલુ, જરદાલુ, ખજૂર, ખારેક, અંજીર અને દ્રાક્ષ,
2: અખરોટ.
0: અખરોટ
2: કે પછી ફળમાં એ બીમાં આવતા,
0: હા, એની બીજ મજ્જા વધારે વપરાય છે, પણ એ ફળમાં તો ગણી જ શકાય.
1: તો પછી ઋષિકેશ સર, આ ફળો દ્વારા જે ચિકિત્સા વિષય પાછળનું આપણું તાત્પર્ય શું હોય છે?
0: મેં આજે આ વિષય ઉપર બધા આપણા શ્રોતા મિત્રોને જણાવવાનું એટલે વિચાર્યું છે કે એમને ફળોની પોતાના જીવનમાં અગત્યતા સમજાય. હું કે તમે ક્યારે કોઈ દર્દીને મળવા જઈએ ત્યારે તમે ક્યારે એવું વિચાર્યું કે કંઈક બીજી ભેટ સોગાત કે એની માટે ઘડિયાળ લઈ જઈએ? શું લઈ જઈએ?
2: ફળ જ લઈ જઈએ છીએ, ફળ, ફળ.
0: તો આપણી કસ્ટમ અથવા આપણી ટેવ જ એવી છે અને આપણે આપણને બહુ વર્ષોથી ખબર છે, પરંપરાથી ખબર છે, તાકાત આવે. તો આજે હું વધારામાં એવું સમજાવવા માંગુ છું કે કયા પ્રકારની બીમારી વાળા વ્યક્તિને કેવું ફળ તમે લઈ જશો, અથવા તમે કઈ બીમારીથી પીડાય છો તો તમને કેવું ફળ માફક આવશે અને તમારે શું ખાવું જોઈએ. તો આ બધાને ધ્યાનમાં રાખીને મેં આજનો આ વિષય નક્કી કરેલો છે.
1: આપણી જૈવિક વિવિધતા જેટલી સરસ છે ને, એમાં પણ આ ફળોની વિવિધતા પણ એટલી સરસ છે કે દરેકને પોતાને ખ્યાલ આવે કે આપણી ફળોની જૈવ વિવિધતા પણ અખૂટ છે અને અમાપ છે. તો હાલના સમયમાં સૌથી ફાયદાકારક અને વિશિષ્ટ ફળ કયું છે?
0: અત્યારે સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધારે ફાયદાકારક ફળ જે આમળા છે. આમળા ઘણી બધી વિટામિન સી આપે છે અને ઘણી બધી રીતે આપણે વાપરીએ છીએ. આમળાને આથીને બી ખાઈએ છીએ આમળાનો મુરબ્બો બનાવીએ છીએ, આમળામાંથી કોઈ લોકો અથાણા બી બનાવતા હોય છે, આમળાની અંદરથી ચવનપ્રાશ બને છે, આમળાની

0: અંદર થી એનો પાવડર,
1: એનું ચૂર્ણ, આમળા પાવડર બને,
0: હા આમળા પાવડર એને દવા તરીકે વાપરીએ છીએ. આમળાની અંદર થી બીજી ઘણી બધી દવાઓ બને છે. એક બધાને જાણીતું નામ ત્રિફળા ચૂર્ણ, એમાં હરડે, ભેળા અને આમળા આ ત્રણ વસ્તુ હોય છે. તો આજના સમયમાં સૌથી વધારે અગત્યતા આમળાને મળેલી છે, અને એ અગત્યતા વર્ષોથી છે. આમળા એ એક રસાયન છે. રસાયન એટલે જે શરીરના અંદરની ધાતુઓ અથવા તમારા ટીશ્યુઝ કહીએ, એને પોષણ આપવાનું કામ કરે છે. તો જેમ જેમ એની અલગ અલગ ફોર્મ્યુલેશન અથવા અલગ અલગ દવાઓ બનાવીએ, તો દરેક અલગ અલગ ફોર્મ્યુલેશન શરીરની અંદર અલગ અલગ પ્રકારની ઉર્જા આપવાનું કામ કરે છે. જેમ કે ચ્યવનપ્રાશ છે, એ ખાસ કરીને શિયાળામાં ખવાય છે, શક્તિવર્ધક છે, અને એનાથી બાયોલોજીકલ સ્ટ્રેસ બોડીનો ઓછો થાય છે, અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તો એ ચ્યવનપ્રાશ એ રીતે કામ કરે છે. પછી આમળાથી આંખો પણ તેજ થાય છે. આમળાથી આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે.
2: ફાઈબર મળે એટલે આપોઆપ ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરવાની
3: સુધરી જાય.
2: સાચી વાત. તો આ સિવાયના બીજા હવે ફળ કયા કયા છે કે જેથી દરેક ફળનો દરેક બીમારી માટે આપણે કઈ કઈ બીમારી માટે ઉપયોગ કરી શકીએ?
0: આ રીતે જો મુખ્ય ફળ જેને અમે આયુર્વેદના લોકો અગ્રસંગ્રહમાં માનીએ છીએ, તો સુશ્રુત સંહિતાની અંદર દળમને સૌથી પહેલું વર્ણવેલું છે. જ્યારે અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતાની અંદર દ્રાક્ષનો પહેલો ઉલ્લેખ કરેલો છે.
1: હા,
0: અને અત્યારે તમે જેમ ઉનાળાની વાત કરી, તો સૌથી પહેલા મને ઈચ્છા થાય કે આપણે કેરી વિશે ચર્ચા કરીએ. કેરી છે એને બધા ફળનો રાજા કહે છે, અને ખરેખરમાં ફળનો રાજા છે. અને જે મેં પહેલા ફ્રૂટનું સ્ટ્રક્ચર અથવા ફળનું સ્ટ્રક્ચર બતાવ્યું, એ આઈડિયલ ફ્રૂટ તરીકે કેરીને માનવામાં આવે છે. ચરક સંહિતાની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે. એમાં કીધું છે, કાચી ઝીણ વગરની કેરી હોય તો એ વાયુ અને પિત્તને વધારે છે.
1: ઝીણ વગરની એટલે ગોટલીના બાજુ એ,
0: હા, ગોટલીના
1: બાજુ હોય,
0: ગોટલોના બાજુ હોય એ
1: ઝીણ વગર.
0: હા, પછી કાચી અને ઝીણ બની ગયેલી કેરી હોય એ પિત્ત વધારે છે.
2: ખાટા ખટાસ વધે, ખાટા ઉડકાર આવે.
0: હા,
2: કાચી કેરી
0: ખાવાથી પિત્ત વધશે, અને જેને ઉદાવર્ત નામનો રોગ હોય એને ખાટા ઓળકાર આવશે પિત્ત વધવાને કારણે. પિત્ત પ્રાકૃત બી હોય અને વિકૃત બી હોય, તો ખાટા ઓળકાર આવવા એ વિકૃત પિત્તની નિશાની છે. અને જો કાચી કેરી ખાવાથી પ્રાકૃત પિત્તનું બી વૃદ્ધિ થઈ શકે અને વિકૃત પિત્ત પણ વધી શકે, તો કાચી કેરી ખાઈ અને જેને સારું લાગે છે એની અંદર પ્રાકૃત પિત્તનો વધારો થયો કહેવાય, અને જેને ખાટા ઓળકાર આવશે એને પિત્તની વિકૃતિ થઈ, એટલે એણે એ વસ્તુ થોડા સમય માટે બંધ કરી દીધી. અથાણાના અલગ અલગ જે પ્રકાર હોય છે એની અંદર દાબળા નામ તમે સાંભળ્યું હોય, તો દાબળા કેરી, તો એ જે દાબળા કેરી છે એ ઝીણ વગરની હોય, એમાં હજી ઝીણ ડેવલપ નથી થઈ, એનો જ દાબળો બને. તો એ જે દાબળાની કેરી છે એ વાયુ અને પિત્ત બંનેને વધારશે. અને અથાણા માટેની જે કાચી કેરી છે એ પિત્તને વધારે છે. અને જો સારી રીતે પાકી ગયેલી કેરી હશે, જે આખી પીળી છે, તો એ બળ અને તાકાતને વધારી આપશે, માંસ અને શુક્ર ધાતુને વધારશે, અને આખા શરીરને પોષણ આપશે. પાકી કેરી છે એ વાયુનું શમન કરશે, પિત્તને સમતોલનમાં રાખશે અને બળને વધારી આપશે. હવે આધુનિક મત અનુસાર જો જોઈએ, તો કાચી કેરીની અંદર વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન આ બધા તત્વો હોય છે. અને પાકી કેરીની અંદર કોપર, પોટેશિયમ,

0: મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝીંક અને સેલેનિયમ.
1: ઘણા બધા
0: આટલા બધા ખનિજ તત્વો એના ઉપરાંત કેરીમાં છે, એટલે રાજા છે. અને આ તો હજુ નથી પહોંચ્યું, વિટામિન સી, વિટામિન બી સિક્સ, બી નાઇન, બી વન, બી ટુ, બી ફાઈવ, બી થ્રી, વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન કે. આ બધું જ એક કેરી માત્ર માંથી મળી જાય, પાકી કેરી માંથી. હવે આ બધું કહેવા છતાં એને ઈલાજમાં અથવા કોઈ રોગમાં વાપરવું એ બધાને સમજાયું નથી, તો એની ઉપર વધારે પ્રકાશ પાડો. તો કાચી કેરી પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે અને પાકી કેરીનો પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તો તમે કદાચ સાંભળ્યું હોય કે લૂ લાગી અને એને એવું કહેવાય છે હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન. તો લૂ લાગવાથી અને હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોશન વાળી કન્ડિશનમાં કાચી કેરી ખૂબ ઉપયોગી છે.
2: હા, એટલે ઋષિકેશભાઈ, મારા પપ્પા હતા ને એ અને મારા દાદા ને એ લોકો વર્ષોથી એવું કહેતા હતા કે ગરમી છે ને એટલે ગરમી જેવી શરૂ થાય ને એટલે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીને
1: ખાવાનું,
2: અને કાં તો બહાર જાઓ ને ગરમીમાં તો પહેલા થોડો બાફલો પીને પછી જવાનું. તો એનું કારણ આ જ હશે ને,
0: આ જ વસ્તુ છે કે જે હમણાં કહ્યું કે વિટામિન સી હોય છે કાચી કેરીમાં, એ હોય છે પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન. જ્યારે પણ 40 ડિગ્રી કરતા વધુ તાપમાનમાં માણસ જાય છે ત્યારે એના શરીરમાંથી ખૂબ જ પરસેવો થશે અને બાયોલોજિકલ જે ફંક્શન છે એ ડિસ્ટર્બ થાય છે. એના કારણે શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અને બહારથી મળતી ગરમી એ બંને ભેગી થઈને શરીરનું તાપમાન ખૂબ જ વધારી દેશે અને પરસેવા સાથે શરીરમાંથી પાણીનો ભાગ બહાર જતો રહેશે. એના ઉપરાંત આંતરડામાં પણ પાણીની પરમીએબિલિટી વધી જાય છે. હા, એટલે શરીરમાં જે ફરતું લોહી છે ત્યાંથી અંદર જે પાણીનો ભાગ છે એ આંતરડામાં જતો રહેશે અને એ લૂઝ મોશન કરશે. એટલે લૂ લાગવાથી ઝાડા થાય છે અને લૂ લાગવાથી સળંગ તાવ આવે છે. તો આ બધું જ થવાને કારણે શરીરની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને બીજા વિટામિન અને અમુક ખનિજ તત્વો બધા ખલાસ થઈ જાય છે. અને આને જો મટાડવું હોય તો એની માટેનો એક શ્રેષ્ઠ ઉપાય તમે કહ્યો એ પ્રમાણે બાફલો, કેરીનો બાફલો. એની અંદર જીરું હશે, સંચળ હશે અને એને બાફીને એને મસળી નાખવાનો, અને એનો રસ બનાવવાનો. અને એ ઠંડો થાય એટલે જે તે વ્યક્તિને, હીટ સ્ટ્રોક વાળા વ્યક્તિને પીવડાવો તો હીટ સ્ટ્રોક થી થયેલી બધી તકલીફોમાં તુરંત રાહત મળશે. અને આપણા ઘરોમાં કેરી કાંદાનો છુંદો દરરોજ ખાવાની પ્રથા, જે તાજો બનાવેલો કેરી કાંદાનો છુંદો છે, એ આપણને ગરમીની આ બધી તકલીફોથી બચાવશે. એના ઉપરાંત હું બધાને કહેવા ઈચ્છું કે જ્યારે પણ ઘરમાં ભેળ બનાવો ત્યારે કાચી કેરી જો મળતી હોય તો અચૂક એમાં નાખવી.
1: અચૂક નાખવી કેમ?
0: કારણ કે એ કાચી કેરી આ રીતે તમને બહારના તાપમાન અને શરીરની અંદર જે કોઈ પણ ખનિજ તત્વોની ઉણપ પડે છે એમાંથી રિકવરી કરી આપશે.
1: અચ્છા, એટલે
2: તો આ કેરી, કાચી કેરી અને પાકી કેરી અને એની ગોટલીઓ વિશેની વાત કરી. ખાસ ગોટલીમાં પણ હવે ઘણા લોકો શેકીને ખાતા હોય છે, ઘણા લોકો એને સુકવીને ખાતા હોય છે, બાફીને ખાતા હોય છે, અને ઘણા લોકો પછી આમ ગોટલીનો બ્રશ તરીકે પણ ઉપયોગ કરતા, દાંત સફાઈમાં પણ ઉપયોગ કરતા હોય છે. તો એના કારણો જણાવશો?
0: કેરીની ગોટલી નો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એક તો બહેનોને સફેદ પાણી પડવાની સમસ્યા હોય ત્યારે કેરીની શ્વેતપ્રદર, કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 2-3 વાર લેવાથી એ પ્રદરનો રોગ મટી શકે છે. પછી ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું લેવલ કંટ્રોલ કરવામાં પણ કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 3 વખત 3-4 ગ્રામ લેવાથી શુગર કંટ્રોલમાં આવતી થઈ જાય છે. પછી

0: નાનકડા તરત વાગેલા ઘા એના ઉપર જો કેરીની ગોટલીનો ભૂકો ભભરાઈ દઈએ તો લોહી જમતું બંધ થઈ જશે.
1: લોહી નીકળતું જ બંધ થઈ જાય.
0: હા ગોટલીનો પાવડર કેમ આવું કામ કરે છે, કારણ કે એની અંદર શુષ્કતા બહુ જ છે અને એ જ્યાં પણ આપણે મૂકીશું ત્યાં આજુબાજુનું ફ્લુઇડને એબ્સોર્બ કરી અને ત્યાં સંધાનનું કામ કરશે, એટલા માટે ફ્લોઈંગ બ્લડને રોકી દેશે ત્યાં. એના ઉપરાંત કે દંત મંજન, કારણ કે કેરીની ગોટલીમાં કેલ્શિયમ ઘણું છે તો દાંતને દંતમંજન તરીકે એ કામ કરશે. અને ચામડીના અલગ અલગ રોગો જેની અંદરથી સ્રાવ થતો હોય, પાણી જમતું હોય, તો એવા ચામડીના રોગો જેની અંદર ઓઝિંગ મળે છે, કંઈક પાણી કે રસ ઝરે છે, એવી જગ્યાએ કેરીની ગોટલીનો ચૂર્ણ એની ઉપર ભભરાવો અને ઇન્ટરનલી પણ બેનિફિશિયલ છે. પછી પાકી કેરીની વાત કરીએ, પાકી કેરી સૌથી વધુ પ્રચલિત છે, જેની પાચન શક્તિ સારી છે પરંતુ એનું વજન વધતું નથી. તો આવી પરિસ્થિતિની અંદર મેંગો મિલ્કશેક, પાકેલી કેરીનો મિલ્કશેક એને પીવડાવવો જોઈએ. એટલે
1: દૂધમાં નાખી કરેલો હોય તો જ મિલ્કશેક.
0: હા, અને આની અંદર બી એક ખાસ વસ્તુ કહેવા માંગુ કે કાર્બાઇડ કે બીજી રીતે પકવેલી કેરી હશે તો એ દૂધની સાથે વિરુદ્ધ થઈ જશે.
2: અચ્છા, એટલે ઓર્ગેનિક કેરી જ લેવાની, ખેતીથી પકવેલી કેરી જ લેવાની
1: અને એ પણ પૂરેપૂરી પાકેલી.
0: પછી જે લોકોને થોડુંક જ કામ કરી અને તરત થાક લાગી જાય, હિમોગ્લોબિન ઓછું હોય છે, અને નાના બાળકોની માતાઓનો પ્રમુખ પ્રશ્ન કે મારા બાળકનું વજન કેમ નથી વધતું, આ બધાનું એક જ સોલ્યુશન છે, મેંગો મિલ્કશેક. તો કાર્બાઇડ વિનાની સારી રીતે પાકેલી કેરી નો ઉપયોગ આ રીતે વજન વધારવા માટે અને શરીરનું બળ વધારવા થાય. ઉનાળામાં પાકી કેરીનું નિત્ય સેવન કરવાથી શરીરને બળ ઉર્જા મળે છે, હિમોગ્લોબિન સુધરશે, માંસને પોષણ મળે છે, વારંવાર થાકી જવાની સમસ્યામાં સુધાર આવે છે. આના ઉપરાંત મેલ ઇન્ફર્ટિલિટી, જ્યારે પણ મેલ ઇન્ફર્ટિલિટીના કેસની અંદર સેમાઇનલ પ્લાઝમા, શુક્રાણુઓ બરાબર હોય છે પરંતુ સેમાઇનલ પ્લાઝમા એની અંદર જે ફ્લુઇડ પ્રવાહી ઘટી ગયું છે, જેના કારણે મેલ ઇન્ફર્ટિલિટી થઈ,
1: ગતિ કરી શકતા નથી,
0: શુક્રાણુની ગતિ પણ ઓછી થઈ જાય છે, અને જે જ્યાં સુધી શુક્રના અણુઓને પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચવા માટે
1: પ્રવાસ અટકી જાય, પ્રવાહી ના હોય.
0: હા, પ્રવાસ અને સર્વાઈવલ બે અટકી જાય છે,
1: અટકી જાય,
0: કારણ કે ન્યુટ્રિયન્ટ આજુબાજુના પ્લાઝમામાં છે, શુક્રાણુને જીવિત રહેવા માટે એ જે પ્રવાહીની જરૂર છે એ અટકી જાય. તો આવી પરિસ્થિતિની અંદર
2: કેરી ખવડાવવાની,
0: કેરી જે કાર્બાઇડ વગરથી પકવેલી છે, સજીવ કેરી, એની અંદરના ઘટક દ્રવ્યો અને સેમાઇનલ પ્લાઝમાના ઘટક દ્રવ્યો એકબીજા સાથે કમ્પેર કરીએ ને લગભગ 80% એકબીજાના જેવું સ્ટ્રક્ચર છે. એટલે આવી પરિસ્થિતિમાં તમે આખા ઉનાળામાં સરસ કેરીઓનો આનંદ માણો અને એ ઇન્ફર્ટિલિટીને ટ્રીટ કરો,
1: દૂર કરો. સાચી વાત છે. એટલે કેરીના તો આપણે ગુણ ગાઈએ એટલા ઓછા છે, પણ હવે એ સિવાયના તમે કહેતા એમ કે,
2: પણ મેં કીધું તરુભાઈ આપણે ઘણા બધા ફ્રૂટ્સ છે અને ઘણી બધી વાતો પણ હજી બાકી છે. આજના એપિસોડમાં તો આપણે ખાલી કેરીની જ વાત કરી છે, પછીના એપિસોડમાં આપણે ઘણા બધા ફ્રૂટ છે કે એ ફ્રૂટ ખાવાથી આપણા શરીરને કઈ સારવાર આપણે આપી શકાય, કેવી ચિકિત્સા આપણે આપી શકાય એની વાત કરીશું.
1: બિલકુલ
2: બરાબર.
1: તો મને એવું લાગે છે કે ઋષિકેશભાઈ, આજે તો આપણે માત્ર કેરીની વાત કરી શકાય, પણ આપે જે પહેલું જ કહ્યું હતું સૌથી શ્રેષ્ઠ ફળ તરીકે દાડમ, તો એટલે દાડમ, દ્રાક્ષ, કેળા, નારંગી, સંતરા, મોસંબી, ચીકુ, અનાનસ, ફણસ, સફરજન, નાસપતિ, પેરુ, હજી તો ઘણા બધા ફળ બાકી રહ્યા છે. તો આ ફળો વિશે પણ આપણે

0: હવે પછીના કાર્યક્રમમાં
1: ચર્ચા કરીએ.
0: બરાબર,
1: આજે આપ આવ્યા અને આટલી સરસ વાત કરી અને કેરીની વાત કરીને સીઝન પણ પાછી કેરીની છે અને હવે પાછો વરસાદ પડશે એટલે અમુક કોમ્યુનિટીમાં તો પાછી કેરી બંધ કરી દેશે, નહીં ખાય. તો આજની આ વાત ખૂબ સરસ રહી, આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: અને ખાસ કરીને શ્રોતા મિત્રોને એ પણ આપણે કહી દઈએ કે આ સિવાયના કોઈ ફળ નહીં, તમને જો એના ગુણોને જાણવા હોય
1: તો અમને લખી મોકલજો,
0: લખી મોકલજો કે ફોન કરજો. બરાબર ને?
1: જી,
0: ચોક્કસ. ઋષિકેશભાઈ, અત્યારે આપનો આભાર માનીએ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
1: ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: ખૂબ આભાર.
1: મિત્રો, હજી તો આવા અનેક ફળોના ગુણો વિશે જાણવાનું બાકી છે, પણ તેની વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
0: ત્યાં સુધીમાં તમારે પણ જો કોઈ બીમારીના ઉપાય વિશે જાણવું હોય તો અમને નિસંકોચ જણાવજો.
1: અમારો સંપર્ક કરવા
0: 94-276-0596
1: આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
0: બિલકુલ, સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. આ સરનામે
1: જૈવિક વિવિધતાનું જતન,
0: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
0: બી વિંગ,
1: 5મો માળ,
0: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો ફરી મળીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
0: ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. બરાબર 7 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત આઈસીસી વુમન્સ 2020 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ મોન્ચેસ્ટર ઇંગ્લેન્ડ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર 2020 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ અમે રિલે કરીશું.

0: राख में मिले हमने जब जब शमशीरे ताने है माहे भवानी।
1: बात वडोदरा केंद्र साथे थोड़ी ज वार मा सांभळशो प्रादेशिक समाचार।
2: થઈ ગઈ વ્યવસ્થા
3: શેની?
2: ગુડીની ફીસ ની
3: દેખાડ।
2: 20,000 ની લોન તરત?
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને। થઈ ગઈ વ્યવસ્થા, પગાર એડવાન્સમાં મોકલ્યો છે।
4: RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
6: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે। દેશભરમાં આજે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ। રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી। ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ। અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય। સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે। નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે 8-11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે। સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા ક્રમ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ। આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી, જેમાં 22,79,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા। આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5-15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી। ગુજરાતમાં પણ 211 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ, જેમાં 78,000

0: થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા છે.
1: चौधरी राज भिखाभाई, तैयारी तो बहुत अच्छी की थी, एक महीने से तैयारी कर रहे थे, पर आज का पेपर देखिए तो 2025 जैसा ही हार्ड पेपर था. अंदर की व्यवस्था तो बहुत अच्छी थी, थोड़ा सा टाइम का इश्यू रहा था क्योंकि बहुत कठिन पेपर था इसलिए.
2: राठौड़ मानव अशोक भाई, तैयारी तो हमने बहुत की थी, मैं गुरुकुल का स्टूडेंट हूँ और पहले से तो दो गुना ज्यादा टफ था ये एग्जाम. 2025 की कंपेयर में ये सिमिलर थी, व्यवस्था बहुत अच्छी थी, थोड़ा टाइम रहा पेपर खत्म करने में, बाकी तो सब हो गया था.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે છે. સમગ્ર રાજ્યમાં આજે એક સાથે 330 સ્થળોએ 25 કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ યોગાભ્યાસ કર્યો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા. રાજ્યભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે સુરતમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે શરીરમાં આવતી કોઈપણ બીમારીને દૂર કરવા માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
3: આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ, એ તાકાત એ આ યોગામાં છે. એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ, એ મારી એમને વિનંતી પણ છે.
0: પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવે દરેકને યોગને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવા અને દરરોજ યોગ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ કરવા માટે અપીલ કરી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. દરમિયાન ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન યોગ ટ્રેનર દ્વારા મુસાફરોની યોગ કરાવવામાં આવ્યા. આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે વધુ માહિતી આપી છે.
4: आज इंटरनेशनल योगा डे के अवसर पे बड़े ही यूनिक ढंग से अहमदाबाद डिवीजन योगा में पहले तो पार्टिसिपेट कराया अपने जितने भी इम्प्लॉयज और स्टेक होल्डर्स और उनकी फैमिली है उनको थ्रू VC के माध्यम से. जितने भी जगह हमारे सेंटर्स हैं वहाँ हम लोग, चाहे हमारे इंस्टीट्यूट हैं चाहे क्लब है, वहाँ पे लोगों को इन्वॉल्व किया. योगा जो है मन को, कर्म को, वचन को और काया तीनों का एक समन्वय एस्टेब्लिश करता है, जो एक अच्छे समाज के लिए, जो हर व्यक्ति हर मनुष्य के लिए, एक देश के लिए और विश्व के लिए बहुत जरूरी है.
0: તાપીમાં રાજ્યમંત્રી જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. ભુજના મિયાવકી વનમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ 2000થી વધુ લોકો સાથે યોગ દિવસ ઉજવ્યો. વલસાડમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગ કરી ઉજવણી કરી. પાટણની આર્ટસ કોલેજ ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સાંસદ ભરત દાભીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો. તો પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કરાઈ. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે વિશ્વભરમાં 177થી વધુ દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિજયકુમાર વલ્લભભાઈ કરડાણી સહિતના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ક્રિકેટ સટ્ટાની અપરાધિક પ્રવૃત્તિમાંથી મળેલ નાણાંના વ્યવહાર માટે અન્ય લોકોના નામ સામે રહેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આ કેસમાં કુલ 354 બેંક એકાઉન્ટ વિરુદ્ધ NCCRP પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદો નોંધાઈ છે. ખોરાક અને ઔષધ

0: તંત્ર રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક જામવાળી જીઆઈડીસીમાં દરોડા પાડીને શંકાસ્પદ ભેળસેળવાળો 1,90,00,000 જથ્થો જપ્ત કરાયો છે. મસાલામાં ભેળસેળની શંકાને કાર્યવાહી કરવામાં આવી. ફેક્ટરીમાંથી અલગ અલગ બ્રાન્ડ અને ગુણવત્તા 79,000 કિલો મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ. મુંદરા, માંડવી, નારાયણ સરોવર, જખો, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 93,00,000 રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા. જેલ બાબતોના રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે નવી નિમણૂક મેળવનાર વર્ગ 1 અને વર્ગ 2ના 11 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી પટેલે જણાવ્યું કે વર્તમાન સમયમાં જેલ એ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ એક પ્રાયશ્ચિત ભવન અને સુધારા ગૃહ બન્યું છે. તેમણે અધિકારીઓને નિષ્ઠાપૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે નવી નિમણૂક પામનાર અધિકારીઓના જોડાવવાથી જેલ વહીવટ, સુરક્ષા વ્યવસ્થા અને સુધારાત્મક સેવાઓને વધુ ગતિ મળશે. અમદાવાદમાં ચાલી રહેલી એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં આજે રમાયેલી મેચોમાં અનેક રોમાંચક પરિણામો સામે આવ્યા છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ચાઇનીઝ તાઇપેએ ઓસ્ટ્રેલિયા સામે 3-1થી જીત નોંધાવી. મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજની બીજી મેચમાં બહેરીને ન્યૂઝીલેન્ડને સીધા 3 સેટમાં હરાવી પ્રભાવશાળી જીત મેળવી. બહેરીને પ્રથમ સેટ 25-19, બીજો સેટ 25-21 અને ત્રીજો સેટ 25-16થી જીતી 3-0થી વિજય નોંધાવ્યો. તો પુલ બીમાં કતાર અને થાઇલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કતારે સતત મજબૂત રમત બતાવી 3-0થી જીત મેળવી. આ પરિણામો બાદ પુલ તબક્કાની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે અને આગામી મેચોમાં ટીમો માટે દરેક જીત મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે. દરમિયાન આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સુરત જિલ્લાના બારડોલી અને અંબિકા તેમજ નવસારી જિલ્લાના ચીખલીમાં હળવો વરસાદ નોંધાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યાર, કોઈ એસી લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી બતાઓ જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
2: PLI હૈ ના?
3: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.
4: सालुंखे इस इन्फ्रेंटी ने छनकला, तुर और भिंडी औलख गांवों में निगरानी रखने के साथ ही वेरा में भी लड़ाकू दस्ता स्थापित कर दिया. मराठा लाइट इन्फ्रेंटी के इस कदम से फतेहपुर, बुर्ज और घोगा इलाके की सीमा सुरक्षा बल पोस्ट को भी मजबूती मिली. यूं भी मराठा लाइट इन्फ्रेंटरी अकेली नहीं थी, उनके साथ एक फील्ड रेजिमेंट और 66वीं आर्मर्ड रेजिमेंट की विजयंत टैंक स्क्वाड्रन भी थी. वहीं अमृतसर के दिशा में शत्रुओं को रोकने के लिए 2री बटालियन तैनात थी और 3री बटालियन को गुरदासपुर सेक्टर में मोर्चा दिया गया. इस तरह हम शत्रुओं के लिए पूरी तरह से तैयार थे.
5: बढ़े चलो, बढ़े चलो, बढ़े चलो, सिंह से दहाड़ के जुल्म के पहाड़ पे चढ़े चलो. बढ़े चलो बहादुर, बढ़े चलो,
6: बढ़े चलो, बढ़े चलो.
5: पत्थर जो आए

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રે રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત દરિયાઈ ક્ષમતાઓ વિના કોઈપણ રાષ્ટ્ર મોટી શક્તિ તરીકે ઉભરી શકતું નથી. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે દરિયાઈ ક્ષેત્રની અપાર રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિ સુધી પહોંચે. આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સભાને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું.
1: આજ પૂરા વિશ્વ તેજી સે બદલ રહા હૈ. મેરા માનના હૈ કે આપ જૈસે યુવાઓ કો ભારતીય સંસ્કૃતિ કે મૂલ્યો ઓર આદર્શો કો અપને જીવન કા આધાર બનાના ચાહીએ. આપકે કાંધો પે દેશ કા ભવિષ્ય નિર્ભર કર રહે. આપકે જ્ઞાન, ઉર્જા ઓર સંકલ્પ સે હૈ વિકસિત ભારત કા સપના સાકાર હોગા. મે આપસે આગ્રહ કરતી હું કે અપને શિક્ષા ઓર પ્રતિભા કા ઉપયોગ કેવલ વ્યક્તિગત સફળતા કે લિયે નહીં બલ્કિ સમાજ કે વ્યાપક કલ્યાણ કે લિયે હોના ચાહીએ.
0: રાણી દુર્ગાવતીને યાદ કરતા તેમણે કહ્યું, રાણી દુર્ગાવતી ભારતીય મહિલાઓ અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. રાષ્ટ્રપતિ 22 જૂને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સહરિયા સમુદાયના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ અને ઉદ્યાનની ટીમ સાથે વાતચીત કરશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક

0: સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ. ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાયેલી આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો નોંધાયા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA જામર, CCTV કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી પ્રણાલીઓ અને તપાસ પ્રક્રિયાઓ સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરી. પરીક્ષાનું સરળ, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા નિરીક્ષકો, પોલીસ અને વહીવટી કર્મચારીઓ સહિત 2 લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષય વસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્ય તરફનો માર્ગ મોકળો કરે છે.
1: યોગ કેવળ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા, યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ. ઇસલિયે યોગ કે વિષય મેં યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કહા ગયા હૈ. यानी हमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, इसका बोध.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં યોગ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું, યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પણ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ઉપરાંત 330 સ્થળોએ યોજાયેલા સમૂહ સત્રોમાં 1.25 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો. વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગ સત્રનું આયોજન કરાયું. કતારના દોહામાં યોજાયેલા યોગ સત્રમાં 2,000થી વધુ લોકોએ ભાગ લીધો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ED ગોવામાં સાલગાંવકર અને તેના સહયોગી AVS સમૂહ દ્વારા મોટા પાયે ગેરકાયદે ખાણકામના કેસમાં 1,000 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી. આ કાર્યવાહી નાણાકીય છેતરપિંડી નિવારણ અધિનિયમ 2002 હેઠળ કરવામાં આવી છે. ED નિવેદનમાં જણાવ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિમાં ભારતમાં સ્થિત 99 સ્થાવર મિલકત, સિંગાપોરમાં 31 સ્થાવર મિલકત અને ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. વચગાળાના કરારને મજબૂત બનાવવા અને પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોને આગળ વધારવાના હેતુથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આજે સ્વિટ્ઝર્લેન્ડના બર્જિનસ્ટોકમાં શરૂ થઈ. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ JD વાન્સ અમેરિકન પ્રતિનિધિમંડળનું, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિફા અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાશી કરી રહ્યા છે. કતાર અને પાકિસ્તાન વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યા છે. લેબનોન પર ઇઝરાયેલના સતત હુમલાઓને કારણે તહેરાને હોર્મુઝ સમુદ્ર દુની બંધ કર્યા બાદ આ બેઠક યોજાઈ રહી છે. જો કે અમેરિકી સેનાએ જણાવ્યું કે જળમાર્ગ તમામ જહાજો માટે ખુલ્લો રહેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, આ કરાર આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અમલમાં આવી શકે છે. શ્રી ગોયલે આજે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આ કરાર ભારતીય વ્યવસાયોને ખૂબ જ ઓછી અથવા શૂન્ય કસ્ટમ ડ્યુટી પર લગભગ સમગ્ર યુરોપિયન બજારમાં પ્રવેશ પ્રદાન કરશે. આનાથી ભારતની નિકાસમાં પણ મોટો વધારો થશે. તમિલનાડુના પેરિયાપલ્લીયમમાં દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ કરતી એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ કામદારો અસરગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર બચાવ અને તબીબી કામગીરી ચાલુ હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે વિશેષ રાસાયણિક, જૈવિક અને પરમાણુ પ્રતિભાવ ટીમો સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લીકેજને કાબૂ લેવા ભારે જહેમત ઉઠાવી. મુખ્યમંત્રી સી જોસેફ વિજયે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો અને 3 સભ્યોની સમિતિને 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું. મુખ્યમંત્રીએ દરેકના મૃતકના પરિવારજનો માટે 2 લાખ

0: રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. હોકીમાં ભારતે ઓકલેન્ડમાં રમાયેલી ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0 હરાવીને FIH મહિલા નેશન્સ કપ જીત્યો. ભારત તરફથી સુનિલિના ટોપો અને નવનીત કૌરે ગોલ કર્યા અને શરૂઆતથી લીડ અપાવી મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 2022 ટુર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં જીત બાદ આ ભારતનો બીજો નેશન્સ કપ ખિતાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને સ્પર્ધા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ક્રિકેટમાં આજે દાંબુલામાં ત્રિરાષ્ટ્રીય એ શ્રેણીની મેચમાં ભારત એ યજમાન શ્રીલંકાને 66 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારત એ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું. માત્ર 11 બોલમાં 38 સદી અને માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા 47.1 ઓવરમાં 311 રનમાં ઓલ આઉટ થઈ ગયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ UG 2026 પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકાની રેન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0 હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: જય હરિયાળું ગુજરાત.
2: મિત્રો, શહેરો વિકસતા રહીને છેક જંગલના છેડે પહોંચવા લાગ્યા છે. એ સ્થિતિમાં વન્યજીવો અને માણસો વચ્ચે સંઘર્ષના બનાવો પણ વધી રહ્યા છે.
0: જો કે આવા કમનસીબ બનાવો રોકવા ગીર ફાઉન્ડેશન અને આપણા રાજ્યનો વન વિભાગ સતત પ્રયત્નશીલ છે જ.
2: બિલકુલ.
0: પણ તેની સાથે આપણી જવાબદારી પણ એટલી જ વધી જાય છે.
2: પ્રાણી પક્ષીના ખૂબ જ અભ્યાસુ નિષ્ણાત અને આપણા ભૂતપૂર્વ વન સંરક્ષક શ્રી ઉદયભાઈ વોરા તો દ્રઢપણે એવું માને છે કે આમાં ભૂલ આપણી જ છે.
0: મિત્રો, આજે તેમણે આપણી ભૂલો તરફ સ્પષ્ટ આંગળી ચીંધી છે. સાંભળો, તમે પણ સાંભળો એટલે ખાતરી થશે.
2: નમસ્કાર વોરા સાહેબ.
3: નમસ્કાર. નમસ્કાર.
0: નમસ્કાર સર,
3: કેમ છો?
2: બિલકુલ મજામાં સાહેબ. શ્રોતા મિત્રો, અવાજ તો ઓળખી ગયા ને? શ્રી ઉદયભાઈ વોરા. વોરા સાહેબ એટલે આપણા વન વિભાગ માટે એવું કહેવાતું કે પક્ષીઓના એટલા જાણકાર, વન્ય જીવો માટે એટલા જાણકાર, અને નિવૃત્ત થયા પછી પણ, એટલે મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પણ વોરા સાહેબ આજે તે શિયાળો આવે એટલે જેટલા આજુબાજુના જળાશયો છે, આજુબાજુના નહીં હું તો કહું છું ત્યાં સુધી કે દૂર દૂરના જળાશયો સુધી ખૂંદી વળે, અને એમાં કયા પક્ષીઓ આવ્યા, ત્યાં એ પક્ષીઓનું વર્તન કેવું છે, એની બધી નોંધ કરે અને બીજા એમના વિદ્યાર્થીઓને પણ બતાવે.
0: પણ ધરુભાઈ, મને હવે આજનો વિષય એવો લાગે છે કે એવું પૂછવાનું મન થાય છે કે આ જે બધા જે વન્ય પશુઓ હોય છે પક્ષીઓની સાથે, એનું થોડુંક આપણા માનવ સમાજ ઉપર ઘર્ષણ બહુ થઈ ગયું છે, સંઘર્ષ બહુ વધી ગયો છે.
2: એટલે આ ઘર્ષણના મુદ્દા ઉપર જ મેં સાહેબને આજે કહ્યું હતું કે વોરા સાહેબ આપણે એ જ ચર્ચા કરીએ કે જેથી અમને અમારી એટલે શ્રોતા મિત્રોને પોતાની ભૂલો સમજાય કે આ વન્યજીવો સાથે સંઘર્ષ થવાના કારણમાં શું છે.
3: મલ્ટીફોલ્ડ કારણો છે. પહેલા પહેલા જે સંઘર્ષ છે ને આપણે બે ભાગમાં વહેંચી નાખવો પડે. એક માનવને નુકસાન, માનવ જાતને શરીરને નુકસાન વળી પણ, અને બીજું સંઘર્ષની બાબતમાં અન્ય નુકસાનો એટલે ખેતીના પાકને નુકસાન. ખેતીના પાકના નુકસાનની જે બાબત જે છે

0: એમાં મારું તો મંતવ્ય એવું છે, જો વ્યક્તિગત રીતે જો કહું તો, કે હું મારા બારી બારણા દરવાજા ખુલ્લા રાખી અને સુઈ જાઉં અને પછી એમ કહું કે ચોર ચોરી કરી ગયા.
1: સાચી વાત.
0: પહેલા આપણા ખેડૂતો રાત્રિ રખોપું કરતા, રાત્રે ખેતરમાં રાતવાસો કરતા, હવે રાત્રે રોકાવું નથી. નુકસાન નીલગાય, ભૂંડ પહેલા પણ હતા, આજે પણ છે. કેટલાક વિસ્તારોમાં કાળિયાર હોય, બીજા કાળિયારનો વેળાવદરની આસપાસના વિસ્તારો કે સુરેન્દ્રનગર લટુડા કટુડા વાળા ભાગ, બાકી નીલગાય ને નીલગાયનો તો સૌરાષ્ટ્ર ને કચ્છમાં મોટા પ્રમાણમાં પ્રશ્ન છે. ના, ચિંકારાનો નથી, ગુડખરના છે. ગુડખરના છે, ચિંકારાના એવા નથી, કારણ કે ચિંકારા છે ને ચિંકારા ટોળામાં રહેતા નથી, એટલે ચિંકારાને અને વસ્તી પ્રમાણમાં ખૂબ ઓછી, એટલે ચિંકારાના દ્વારા નુકસાનની વાતો બહુ ધ્યાન ઉપર નથી આવી. પણ ગુડખર, નીલગાય અને અમુક વિસ્તારોમાં કાળિયાર, આપણે જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકી. પહેલાં વન વિભાગ હતું, હવે ખેતીવાડી વિભાગ મારફતે ખેત ફરતે રક્ષણની વાડ કરવા માટે થઈને આપણે સબસિડી આપે, સહાય આપે. લોકો પોતાની રીતે નવા નવા નુસખા ગોતી કાઢે, સાડીઓ બાંધે, કેસેટની પટ્ટીઓ, આપણી જે જૂની જે કેસેટ આવતી હતી ને એ કેસેટની પટ્ટીઓ બાંધે, ચળકતા કાગળ, એ લાઇટ રિફ્લેક્શન્સ આવે અને બીજું એ પટ્ટીઓ નથી, હવાને સાથે જે અવાજ થાય એનાથી પણ જનાવર કદાચ દૂર રહે, એટલે આવા નુસખા પણ ઘણા બધા કરતા હોય છે. ડિટરન્ટ્સ જેને કહીએ આપણે, આપણે કેમ આપણે મચ્છર માટે થઈને પેલું એક ક્રીમ લગાડતા હોઈએ અમુક પ્રકારને, એ એવું કોઈ વાઇલ્ડ લાઈફ માટે થઈને બહુ અસરકારક ધ્યાનમાં નથી આવ્યું. પણ એક કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો, હું ફરજ બજાવતો હતો એટલે મને ખ્યાલ છે, ફરજ ઉપર હતો ત્યારે. એક ખેડૂત આવીને કે મને બીજું કાંઈ નહીં કે શક્કરબાગ ઝૂની અંદરથી મને દીપડા અને સિંહના લાદ ભેગી કરવા દો, એનું સ્કેટ. હું કેમ ભાઈ તાર શું કરવું છે? મને કે એને પાણીમાં જબોળીને મારા ખેતરની પડતું છાંટી દેવાનું, વાસથી નહીં આવે જનાવર. અઘરો પ્રશ્ન હતો, કારણ કે શેડ્યુલ વનના એનિમલ્સ માટે થઈને બહુ લાંબી પ્રક્રિયા કરવી પડે. પણ આ પ્રકારનું વાસથી એ દૂર રહે એ હકીકતની વાત છે. આજે સિંહો માનવ વસ્તીથી એટલે ગીરની બહાર આવી ગયા છે, માનવની વચ્ચે રહ્યા છે. પણ આજે અમરેલીના વિસ્તારોની અંદર ઘણા ખેડૂતો એમ કહે કે સિંહ આવ્યા અમારે શાંતિ થઈ ગઈ, હવે અમારે ત્યાં નીલગાઈ નથી, રોજડા નથી આવતા. એટલે એ એક અલગ બાબત બની જાય છે. પણ માનવ જાત સાથેની જ્યારે વાત કરીએ, ગીર એટલે બૃહદ ગીર આપણે કહીએ કે કદાચ અંદાજે 30,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારની અંદર આજે સિંહોનો વ્યાપ થઈ ગયો, કદાચ 35,000 હોય તો પણ ના નહીં. તો સિંહો સાથે માનવનો ઘર્ષણનો બનાવ, દીપડાથી થતા, દીપડાનો બનાવ ગીરની આજુબાજુ અને સેન્ટ્રલ ગુજરાતમાં આપણું ગોધરા પંચમહાલમાં ને એમાં વધારે છે, ડાંગ વલસાડમાં છૂટાછવાયા બનાવ બને છે. પણ આ બે મુખ્ય વિસ્તારો જે છે જ્યાં આગળ આ સમસ્યા વધારે છે. અને શહેરી વિસ્તારોમાં વાંદરા, વાંદરાની જ્યારે વાત કરવાની આવે એટલે મને પહેલાં વહેલા હું એને માટે માનવને લોકોને પહેલાં જવાબદાર ગણું છું. કારણ કે શહેરી વિસ્તારોની અંદર વાંદરા આવવા એ કંઈ નવાઈ નથી, શહેરીકરણ થયું. આજે વાનર પસાર થતો હોય એટલે સોસાયટી વાળા નાના છોકરાને કાખમાં લઈ જશે, બેટા દેખો દેખો મંકી, વાંદરો નહીં કહે ને, મંકી મંકી સી ધ મંકી એમ. પછી એને બિસ્કિટ ખવડાવશે, રોટલી ખવડાવશે, આવું બધું. જ્યારે વાંદરાને ખોરાક આપીને આપણે આપણે એને હેવાય કરીએ છીએ, એને ટેવ પાડીએ છીએ, અને પછી એને એ ખોરાકથી ટેવાઈ જાય, એને ખોરાકની આશાએ આવતો થાય અને પછી ઝૂંટવે. આપણા ગિરનાર છે, અંબાજી છે, બીજા ઘણા બધા યાત્રાધામો છે, તો ત્યાં જો લોકો કે હાથમાંથી કેળા પ્રસાદની થેલી ઝૂંટવી જાય છે. શરૂઆત તો આપણે કરી, હમણાં તે એક કંઈક વાત તો બહુ યાદ નથી, દિલ્હી કે કલકત્તા આની ઉપર એક અખતરો કરવામાં આવ્યો વાનર માટે થઈને, કે વાનરને શું પસંદ શું છે એમ. આપણા રહેણાંકના વિસ્તારો ફરતા જેટલા ગૌચર જમીન હતી, વેસ્ટલેન્ડ જે થઈ એ તો બધી ઘટિત છે, જે ગૌચર વિસ્તારો હતા બાકી નહીં, તો એ કુદરતી એને માટે ખોરાક પરી આપતા જતો. હવે એને કુદરતી ખોરાક પસંદ છે કે માનવ સર્જિત? આપણું આપણે કેટલું વાઘ એકવાર જો લોહી ચાખી જાય ને

0: પછી એને ટેવ પડી જાય.
1: એમ
0: વાનરે જયારે આ ચાખ્યું, ચાખ્યું તો પછી એને ટેસ્ટ લાગ્યો, પછી ભાવ્યું, એને ભાવ્યું એટલે પછી હવે એનું ધ્યાન કુદરતી ખોરાકની બદલે આ શોધવા ઉપર નીકળે. હું વચ્ચે પ્રવાસમાં ગયો તો હિમાચલની અંદર, ત્યાં માકડાનો પ્રશ્ન છે. માકડા સફરજનના પાકને નુકસાન તો કરે, પણ આવી બધી ફરવાના સ્થળો ઉપર એ લોકો પહેલાં એને ખવડાવે. પછી આપણે બધું ગાર્બેજ જે છે, વધું ઘટું બધું છે, એ કચરા ટોપલીમાં તો નાખ્યું જ ને, આડેધડ ઢગલો કર્યો ને તો ત્યાં ખાવા જવાના જ છે. એ કચરા ટોપલી ઊંધી કરીને એમાંથી પાછા સિલેક્ટ કરે, એ કોઈ સારું કોલ્ડ ડ્રિંક હોય, કોઈ આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ચાટવો ગમે, ધેટ બીકમ સિલેક્ટિવ. ત્યાં એને સિલેક્શનની ટેવ પડી જાય કે મારે આ નથી ખાવું, મારે આ ખાવું છે. એટલે વાનર માટે થઈને હું તો મુખ્યત્વે માણસને જવાબદાર કરું. માનવ વાનર સાથેનો સંઘર્ષ જે છે એને માટે બીજો કોઈને દોષ દેવો મને યોગ્ય નથી લાગતો. હા, કેટલીક વાર વાનર માટે પણ સાયકોલોજીકલ ફેક્ટર હોઈ શકે. 1988-89 આસપાસ એક બનાવ એવો બનેલો હતો, હું જ્યારે ગીરમાં ફરજ બજાવતો હતો, ગીરની બાજુમાં જામડાની બાજુમાં જમદગ્નિ આશ્રમ, જમજીર ધોધ જે કહેવાય, જમજીર ધોધ, એ વિસ્તારમાં એક ફરિયાદ આવી કે વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે.
2: અચ્છા, એવું?
0: હા, વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે.
1: એને ખબર હશે કે આ નબળી વ્યક્તિ છે,
0: એવું હશે? ના, એમાં પછી અમે નિરીક્ષણ કર્યું, એટલે તપાસ કરી જોયું, એટલે કે સ્ત્રીઓ ઉપર હુમલા કરે છે. અને બેઝિકલી થોડુંક આપણને કલ્પનામાં ના હોય પણ એમ કે સીધું એનું બ્લાઉઝ ફાડે છે ગળા ઉપરથી. એટલે થોડુંક આશ્ચર્ય થયું કે આવું કેમ બની રહ્યું છે. અમે વાનરને પકડ્યો તો ખરો પાછળથી, પછી આગળ એની જ્યારે સઘન સરખી રીતે તપાસ કરી, લોકોની પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે એ જે વાનરનું ગ્રુપ હતું એમાંનું એક બચ્ચું ટ્રેક્ટર નીચે આવી ગયેલું હતું.
1: અરે બાપરે.
0: અને ટ્રેક્ટર લાલ રંગનું.
2: ઓહો.
0: એને સવાલ લાલ રંગ સામે હતો, અને એ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓનું કાપડું જે છે તો લાલ રંગનું હોય, એટલે એ લાલ રંગ ઉપર જ હુમલો કરે. અને લાલ રંગ એટલે એને દુશ્મનાવટ લાલ રંગ સાથે થઈ ગઈ હતી. બહુ રસપ્રદ કિસ્સો બન્યો હતો અમને. અને
1: ખ્યાલ પણ ના આવે કે આવું કારણ હોય છે.
0: તપાસ કરી કે શા માટે સ્ત્રીઓ ઉપર, પુરુષો ઉપર હુમલા ના કરે, સ્ત્રીઓ ઉપર હુમલા કરે?
1: કારણ કે પુરુષો લાલ કપડાં પહેરતા ના હોય.
0: ના, એમાં થયું એવું કે એક ભાઈ મોટરસાયકલ લઈને નીકળ્યો, એની ઉપર વાંદરાએ હુમલો કર્યો, અને એની મોટરસાયકલની ટાંકી હતી એ લાલ રંગની હતી,
2: લાલ રંગની,
0: અને એમાંથી આપ્યું હતું. એટલે એ એ પ્રકારનો બનાવ છે, બીનો હોય તો એ સાયકોલોજીકલ હોય કે એને દુશ્મનો, એને બીજું કઈ નહીં, એને ટ્રેક્ટરની અરે વાત નથી, વાહનની સાથે નહીં, ટ્રેક્ટર લાલ રંગની સાથે એને દુશ્મનો
2: નથી, એને ખબર નથી આ ટ્રેક્ટર હોય મોટરસાયકલ હોય ગમે તે હોય.
0: તો એ પણ એ બહુ અપવાદરૂપ કિસ્સો હતો. પણ અત્યારે જે બનાવો બને છે વચ્ચે વસ્ત્રાવળમાં બીના, અમદાવાદની આજુબાજુ બીના, બીજા ઘણી જગ્યાએ, અને આજે ચોક્કસ ખાતરી છે કે અંબાજી અને ગિરનાર જેવી જગ્યાએ જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જતા હોય ત્યાં એ કદાચ બે ચાર દિવસે, પાંચ દિવસે જ કોકને તો વાંદરાએ નખ મારી ગયો, બટકું ભરી ગયો, એવો બનાવ બનતો હશે. પણ એ આપણે એને ટેવ પાડીએ એટલા માટે કે ભાઈ અલે નાળિયેર વધેલું છે, કટકો નાખ્યો, ટિફિન છે એમાંથી નાખ્યા, રોટલી નાખી અને ખાવા માટે ટેવાઈ ગયા. આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં જીવદયા એક તો આવેલી છે, વણાયેલી છે, એટલે આપણે એને
2: ખવડાવવાનું.
0: એ ગાય માટે રોટલી નાખવાની, એ કૂતરાને રોટલી નાખવાની. મને આશ્ચર્ય થયું, હમણાં મેં પહેલી વાર જોયું, બીજી જગ્યાએ હશે કદાચ, પણ હું ભાવનગર ગયો, મારું વતન છે. અને ભાવનગરના ત્યાં એક સરસ મજાનું બોર્ડ મળ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશને કે કૂતરાને ખોરાક ખવડાવવાની જગ્યા. અને એરિયા ફેન્સ નહોતો, પાછો ખુલ્લો જ વિસ્તાર છે. પછી તે કોઈ નીકળ્યું ભાઈ કે કૂતરું બચકું ફરી ગયું. એટલે આ પ્રકારના સંઘર્ષના બનાવો બનવાના જ તે. પણ જ્યાં સુધી આપણે જો હિંસક પ્રાણીઓ સાથેના જે બનાવો જે બની રહ્યા છે, ખરેખર દુઃખદ બનાવ છે, એની ના નથી પડતો.

0: દુઃખદ છે, પણ થોડીક આંતરખોજ આપણે કરવી પડશે. કારણ કે એક વસ્તુ જે છે, કદાચ 50% કરતાં વધુ બનાવવાની અંદર ભોગ બનનાર વ્યક્તિ જે છે એ બહારનો છે, એ વિસ્તારનો નથી. આજે શેરડી વાઢવા માટે થઈને મજૂર આવ્યા પંચમહાલ દાહોદ રાજસ્થાનના વિસ્તારમાંથી, મચ્છી પકડવા આવ્યા તો ઓરિસ્સામાંથી, આવા બધા લોકો જ્યારે બહારથી આવેલા લોકો જે છે એ લોકોને આ વન્યજીવોની હાજરી અને એ શું કરી શકે વિશે કદાચ કલ્પના પણ ન હોય. આજે ગીરના વિસ્તારની આજુબાજુના લોકો, જેને આપણે કહીએ કે સિંહ ઘમક્યો, ઘમક્યો એટલે ખાલી આમ પસાર થાય ને, એટલો જ અવાજ કર્યો હોય, એને તરત ખબર પડશે કે અહીંયા આગળ પ્રાણી છે. આ લોકોને એ ખબર નહીં પડે. આપણી પ્રજા મોટાભાગની જે છે એ શાકાહારી છે. આજે બહારથી લોકો આવે છે એ લોકો શાકાહારી નથી,
1: માંસાહારી છે.
0: એ લોકોએ માંસ ખાધું, ચિકન ખાધું, આ બધો કચરો ગમે ત્યાં ખુલ્લામાં પડ્યો, એની ગંધથી વન્યજીવો આકર્ષાઈ જાય, એ વસ્તુ પણ બને છે. ખુલ્લામાં સુવાનું અને ઓઢવા કાળો કામળો, કાળો કામળો એટલે એને તો એ ફૂક સૂતું, એને તો એ બકરું જ પડ્યું હશે એવું લાગશે.
1: એને કારણે કાળો કામળો છે બકરાની જેમ.
0: આપણે ઘણી ગાઈડલાઈન બહાર પડી છે. હું હમણાં તે 15-1 દિવસ પહેલા તે ગીરમાં ગયો હતો અને મેં એટલીસ્ટ 2 ગામડા ઉપર તો બોર્ડ મુકાયેલા જોયા કે શું સાવચેતી રાખવી, દીપડાથી અને સિંહથી હુમલો ન કરે એને માટે શું સાવચેતી રાખવી, ભાઈ રાત્રે એકલા ન નીકળવું, ટોર્ચ વગર ન નીકળવું, હાથમાં લાકડી રાખવી, પ્રિકોશન્સ. આપણે કહીએ ને ચેતતા નર સદા સુખી,
1: સદા સુખી, સાચી વાત.
0: તો જો એ આ બનાવો ન બને એને માટે થઈને આ તો ખ્યાલ રાખવો જ પડશે. કારણ કે જે પેલા કોરિડોર્સ હતા, જેને આપણે એક જગ્યાથી બીજી જગ્યાને જેને કોરિડોર્સ કહીએ, એ કોરિડોર્સ એટલે ગામનું ગૌચર છે, બીજી વેસ્ટલેન્ડ જે છે એ ધીરે ધીરે ઘટતી ગઈ છે. રસ્તાઓ બની ગયા, સોસાયટીઝ બની ગઈ, અને ગીરની આજુબાજુ તો મોટા પ્રમાણમાં રિસોર્ટ
1: પુષ્કળ થઈ ગયા.
0: નહીં નહીં, લાઇટિંગ્સ જુઓ, લાઇટ મૂકે, હોમસ્ટેની અંદર સ્વિમિંગ પુલ. હોમસ્ટેનો બેઝિક ઓબ્જેક્ટિવ જે હતો, કે હોમસ્ટેનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું હોય, કે લોકો સંસ્કૃતિનો ખ્યાલ મળે, ત્યાંના લોકો ત્યાંના વાતાવરણમાં ત્યાંની સંસ્કૃતિનો ખ્યાલ મળે. સ્વિમિંગ પુલ આપણી સંસ્કૃતિમાં હતા જ નહીં, એ સ્વિમિંગ પુલ કરેલા હોય, એ ઘર નથી હોતા, એ બધા કુબા બનાવેલા છે અલગ અલગ, હોમસ્ટેમાં પણ કુબા બનાવેલા છે. આપણે આડાપટે વયા જશું મને લાગે છે કે, પણ એટલે આ જે ખલેલ જે છે એ ખલેલનો પ્રશ્ન પણ એટલો જ છે. બહુ જૂજ બનાવો એવા છે કે જેમાં ગીરના માલધારીની ઉપર એણે હુમલો કર્યો હોય કે ઈજા કરી હોય કે અંદર રહેતા લોકો ઉપર થયું હોય. એકાદ અપાતરૂપ, એકાદ કે 2 અપાતરૂપ બનાવોને બાદ કરતા વન કર્મી ઉપર હુમલો થયો હોય એવા બનાવો નથી.
1: એવું નથી, સાચી વાત.
0: એટલે લોકો જે છે લોકોએ સાવચેત રહેવું પડશે. એ જ વસ્તુ દેવગઢ બારીયા ગોધરાના વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ધોળા દિવસે હુમલો કરીને બનાવવો બહુ જૂજ છે. બહુ જૂજ છે. ઘણી વાર માણસને ખબર જ નથી કે સામે સિંહ બેઠો છે અને એની ઉપર ધસી જાય. તો જેને આપણે ટેકનિકલ ટર્મ્સમાં જેને કહીએ ફ્લાઇટ ડિસ્ટન્સ, આપણે ફ્લાઇટ ડિસ્ટન્સ એટલે એની કરતાં 1 કરતાં વધારે નજીક જો જાઓ તો પછી એ 100 બચાવમાં હુમલો કરતો હોય, કારણ એને ખબર નથી. તો એ ફ્લાઇટ ડિસ્ટન્સ ક્રોસ કરી જાય અને હુમલાનો બનાવ બને. એક બહુ રસપ્રદ બનાવ બની હતી. એક ભાઈ એક ગામથી બીજા ગામ જતો હતો મોટરસાઇકલ ઉપર અને સામે સિંહ બેઠા રસ્તા ઉપર જોઈ લીધો. ના ના ના ના ના, એને એમથી હું ફોટોગ્રાફ કરીને હું ફોટોગ્રાફ છાપામાં આપીશ કે અહીંયા સિંહ છે એમ, એટલે એ મોબાઈલ લઈને ફોટો પાડવા ગયા. હવે મોબાઈલ લઈને ગયા પછી નજીક જવા ગયો, ભાઈ વધારે સારો પડે, વધારે સારો પડે, એટલે સિંહે પછી એનો ફોટો પાડી લીધો.
1: એનો ફોટો દિવાલ ઉપર આવી ગયો.
0: એટલે

0: હું એમ નથી કહેતો કે બધા કિસ્સામાં માણસ જવાબદાર છે, એવું નહીં કહું, પણ મોટાભાગના કિસ્સાની અંદર માણસ જવાબદાર છે માણસની બેદરકારી. હમણાં એક જે બનાવ આવ્યો અમરેલી બાજુનો, ખૂબ જ દુઃખદ બનાવ છે કે માત્ર એનું માથું મળ્યું ને એવું બધું, પણ મને એક વિચાર એવો આવ્યો કે રાત્રે એક વાગે એકલો શું કામ નીકળ્યો. જે વિસ્તારની અંદર વન્ય જીવો છે, આપણે આ જીવોને બહુ હળવાશથી લઈ લીધા છે કે નહીં કઈ નહીં કરે,
1: કઈ નહીં કરે,
0: એટલે આ પણ ન બને એનો ખ્યાલ રાખવો પડે. એટલે આપણે બધાને કાયમ કહીએ છીએ કે નહીં, ત્યાં બહુ સરસ ગીરની આજુબાજુના વિસ્તારની અંદર, બૃહદગીરના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારની ગાઈડલાઈન અપાયેલી છે. છાપામાં પણ જાહેરાત આપીને, આપણે જાહેરાત આપીને કહ્યું છે કે બને તો રાત્રે નીકળવાનું ટાળવું, ન છૂટકે નીકળવું તો ટોર્ચ રાખવી, લાકડી રાખવી, એકલા ન નીકળવું, વન્ય જીવોથી સાવધ રહેવું. ખેતરમાં આપણે માછડા બનાવવા માટેથી ને પણ સબસિડીઝ આપી કે રાતવાસર રહેવો છે,
1: માછડો બનાવવા સબસિડી,
0: હાજી માછડો બનાવવા પણ સબસિડી આપી, ગીરની આજુબાજુના જે ખેતરમાં જે છે કે રાત્રે રાતવાસો કરે એની ઉપર જનાવર હુમલો ન કરે, એટલા માટે થઈને માછડો ઉપર માછડા બનાવવા પણ સબસિડી આપી, સહાય આપી છે. એટલે આપણે તકેદારી તો દાખવવી પડે.
1: એટલે વન વિભાગ તો બધી તકેદારી રાખે છે, આપણે રાખવી પડે.
0: ના ના, વન વિભાગ તકેદારી રાખે છે, આપણે આટલી સગવડતાઓ તો ઉપયોગ, પણ આપણે તે સાથે સાથે સાવધ બનવું પડશે. બાકી એ શક્ય નથી કે તમે કોઈ એમ કહેતું હોય કે ભાઈ ગીરની અંદર 900 એક 1000 સિંહ છે, તમે 1000 સિંહની પાછળ એક એક માણસ 24 કલાક માટે મૂકી દો, એ શક્ય નથી, એ શક્ય નથી. દીપડા પણ છે, અને બાકી જો હું હમણાં જસ્ટ જોતો હતો અમદાવાદ શહેરની અંદર એક વર્ષમાં 60,000 બનાવ કૂતરા કરડ બને છે, 60,000 કરતા વધુ
1: એકલા અમદાવાદમાં,
0: ખાલી અમદાવાદની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર.
2: એટલે સર હું તો એ જ કહેવા માંગતી હતી, હમણાં તમે કહ્યું ને કે રાત્રે 1 વાગે પણ કેમ નીકળ્યા જંગલમાં, ડર તો લાગવો જ જોઈએ ને કે આવા વિસ્તારમાં તમે રહો છો અને છતાં પણ તમને એવો ડર નથી. અહીંયા અમદાવાદ શહેર જેવા ગાંધીનગર વિસ્તારમાં પણ અમને લોકોને કૂતરાથી પણ બીક લાગતી હોય છે કે રાત્રે કે સવારે જતા હોઈએ ને,
1: એટલે વન્યજીવ સામે હીરોગીરી ન કરાય.
2: હા, એટલે કૂતરાથી પણ બીક લાગતી હોય છે, તો ત્યાં તો આખો સિંહ નો વિસ્તાર છે ને, ત્યાં તમે આવી રીતે બહાર નીકળો છો.
0: એટલે સાવચેતી તો રાખવી જ પડે, આપણા વિસ્તારની અંદર છે તો સાવચેતી તો રાખવી જ પડે. અને શરૂઆતના તબક્કે આને જે કંઈ એનાલિસિસ જ્યારે કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કેવા કેવા કિસ્સાઓ બનાવો બન્યા, એટલે કીધું ક્યાં નીચે કાળો કામળો કરી ઉડ્યો હતો, એવા કિસ્સાઓમાં એ માણસને ખાતો નથી. ખાવાના બનાવો બહુ જૂજ છે,
2: બહુ જ
0: પંજો માર્યો છે, ઈજા કરી, કદાચ બચકું ભર્યું, પણ પછી આગળ નથી થયું. દીપડામાં થાય છે, દીપડાની અંદર આ વસ્તુ વધારે બની રહી છે, પણ દીપડો વધારે ચપળ છે, એ તો સિંહની સરખામણીએ દીપડો ચપળ એટલો છે. અને કદાચ મારો અનુભવ એમ કહું કે તમે એની ઉપર પ્રેડિક્શન કરવું અઘરું છે, સિંહમાં હજી કંઈક પ્રેડિક્શન કરી શકશો, દીપડામાં
1: બાંધી ન શકો, એના માટે
0: એમાં ધારણા ન બાંધી શકાય, પણ તકેદારી દાખવવી પડે. આજે આ જેટલા બનાવો બને છે એની અંદર જો મારું એકલા કે ના કે શા માટે વધારે પડતા જે બનાવો છે એના વિક્ટિમ્સ જે છે કેમ બનાવો રાત્રિ દરમિયાન બન્યા, બહારનો માણસ આવ્યા છે બન્યા છે. આપણે જો કાયદામાં એવું કહ્યું હોય કે તમારે લેબર લેક લાગવું પડે, તમારે લેબર એકને લેબરને માટે થઈને શેડ હોવો જોઈએ, લેબર માટે થઈને તમારે બીજી પર્યાપ્ત સુવિધા કરવી પડે, તો આ ખેતમેરમાં મજૂરી કરવા આવ્યો છે એને માટે વ્યવસ્થા કરવાની કે નહીં? એને ખુલ્લામાં સુવાનું, એને સાવ ઓલું પાકું મકાનની વાત જવા દેવું, તંબુ એ ન હોય, એને ઓલું પ્લાસ્ટિક ખાલી ઢાંકવું હોય, પતરાવાળું હોય તો સારી વાત છે, ખાલી પ્લાસ્ટિક ઢાંકીને બોલો કામ ચલાવે, તંબુ જેવું રહેણાંક ઊભું કર્યું હોય, છોકરાઓ ગમે ત્યારે ખડતા હોય, એટલે આ વસ્તુ અટકાવે તો તે થશે. સાવચેતી તો રાખવી પડશે, સાવચેતી વગર તો આ બનાવો નિવારવા બહુ અઘરા પડશે.
2: બીજું હમણાં વરસ સાહેબ અત્યારની સિઝન પ્રમાણે હમણાં સમાચારમાં ને બધી જગ્યાએ સાંભળ્યું કે સાસણ ગીર છે કે જે જંગલ વિસ્તાર છે એ બધાને અત્યારે બંધ કરવામાં આવે છે.

0: સામાન્ય લોકોને જોવા માટે.
1: હા,
0: તો એનું પણ કારણ શું હોય શકે?
2: એ કઈ આજકાલનો બંધ નથી કરતા. જો જૂનું જો વાત કરું, વર્ષો પહેલા, એટલે જ્યારે આપણે ગુજરાત ફોરેસ્ટ રૂલ્સ 1963-64 ના હતા ત્યારે, અને એ પહેલા કદાચ બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ હતા ત્યારે, ત્યાં ચોમાસાનો સમય જે છે એ આ વન્યજીવોનો સંવર્ધનનો સમય છે, મેટિંગ બ્રિડિંગ પીરિયડ છે, અને એ દરમિયાન ખલેલ ન પહોંચે એ બહુ જરૂરી છે. માત્ર હુમલાનો સવાલ નથી, મારે આપણે એક વસ્તુ છે કે આપણે એ વન્યજીવોને બચાવવાના જ છે, આપણે એના ઘરમાં જઈ રહ્યા છે, એ આપણા ઘરમાં નથી આવતા, તો એ એટલો ટાઈમ એને આરામ આપવો જ પડે. બીજી વસ્તુ, ભલે કદાચ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે અગત્યની એટલી જ છે કે આપણા વન વિસ્તારની અંદર આ બધા રસ્તાઓ જે છે, રસ્તાઓ કાચા છે. કોઈનું વાહન ફસાઈ ગયું, કોઈ વાહન અંદર ફસાઈ ગયું, તમારી બધી ગાડી ફોર વ્હીલ કરીને નાખશો,
0: ખુલ્લી હોય તો
2: વન્યજીવોને તો ખલેલનો પ્રશ્ન છે જ. તે સાથે સાથે આ પણ બાબત અગત્યની છે કે એ રસ્તાઓ પછી નીચે તો મુશ્કેલી થઈ જાય. પણ મુખ્ય કારણ સંવર્ધનનું બ્રિડિંગ પીરિયડ છે, મેટિંગ પીરિયડ છે, એટલે એ ડિસ્ટર્બન્સ ન થાય અને એટલો આપણે આરામ મળે એમ. એને કારણે થઈને આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો 15 જૂનથી 15 ઓક્ટોબર, પણ આ વર્ષે વરસાદ મોડો થયો છે, એમાં કંઈક છાપામાં વાંચ્યું કે હવે એક અઠવાડિયું લંબાવી દીધું છે, એ વરસાદની ઉપર આધારિત રાખ્યું, એમાં કંઈ બહુ વાંધો નથી. પણ સંવર્ધનની પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે એને માટે થઈને. તમે નહીં માનો, હું ગીરમાં હતો ત્યારે એક નાનકડો અમે સંશોધન કર્યું હતું. એ ચિત્તલ સ્પોટેડ ડિયર જે છે એની જૂથની રચના ઉપર ઋતુ પ્રમાણે શું બદલાય. અમને એમ કે ઉનાળામાં મોટા ટોળા મળશે, ઉનાળાનું મોટું ટોળું ખાલી પાણીના સ્થળ આગળ હોય, બાકી ન હોય, બાકી કારણ કે સ્ત્રોતો લિમિટેડ છે એટલે બધા છૂટા છવાયા થઈ જાય. ચોમાસામાં એ ગ્રુપ મોટું થઈ જાય, એ જૂથ જે છે 50-80-100-100 જૂથ સ્પોટેડ ડિયરનું, 50-60 તો બહુ કોમન થઈ જાય છે, 50-60-80 તો. અને એના પછી કારણોનો વિચાર કર્યું તો ટૂંકા વિસ્તારની અંદર ખોરાક અને પાણી તો મળી જ રહે, પણ એ ઉપરાંત જે છે એ ડિફેન્સ મિકેનિઝમ છે. ડિફેન્સ મિકેનિઝમ કહીએ, એસ્કેપ બિહેવિયર, કે આજે ઘાસ મોટું હોય વધારે સાવધ આખો જોવે, જો શિકાર થતો બચવા માટે થઈને, એ ટોળું મોટું હોય તો વધારે સાવધ રાખવા. અને સાથે સાથે આંકડાશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટેટિસ્ટિકલ જોવો તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ પ્રીડેટેડ, એટલે કે શિકાર પોતાની થઈ જવાની જે પ્રોબેબિલિટી જે છે એ ઘટી જાય. 10 નું ટોળું હોય તો 10 માંથી 1 નો શિકાર થવાની શક્યતા રહે, 100 નું ટોળું હોય તો 100 માંથી 1 નો શિકાર થઈ જવાની શક્યતા રહે, તો એ પણ એક કારણ હોય શકે. એટલે ચોમાસા દરમિયાન આપણે બંધ રાખ્યું છે એ સંવર્ધનની પ્રક્રિયામાં, એની નૈસર્ગિક પ્રક્રિયામાં ખલેલ ન પડે એ હેતુસર આપણે બંધ રાખીએ છીએ.
1: એટલે સાહેબ, આપની પાસેથી તો ચર્ચા કરીએ એટલી ઓછી છે, પણ આપણને સમય પરવાનગી નથી આપતો. એટલે આજે અંતમાં મારે આપનો સંદેશ જ જાણવો છે કે આપ આમાં સંદેશ શું આપશો અમારા શ્રોતા મિત્રોને, કે વન્ય પ્રાણીઓ સાથે સંઘર્ષ ટાળવા આપણે શું કરવું જોઈએ?
2: વન્યજીવો આપણું માનવ સમાજનું એક અભિન્ન અંગ છે. એક તો હળવાશથી લેવાની, બીજું આપણે કોઈ ખોરાક આપવા પ્રયત્ન કરવાની જરૂર છે જ નહીં, એની મેળે એનો ખોરાક મેળવી લેશે. અને જે વિસ્તારમાં સિંહ દીપડા જેવા પ્રાણીઓ છે, એક જે આપણે વાત કરવાની રીચ રીચના વિસ્તારો, જેસોર ને રતનમાલ ને બધા વિસ્તારની અંદર, આને હળવાશથી નહીં લેવા. એટલે રાત્રિ દરમિયાન બને તો નીકળવું નહીં, નીકળવું હોય તો એકલા ન નીકળવું, ટોર્ચ રાખવી, લાકડી રાખવી, અને એકલા ન નીકળવું, એ એક બહુ ટૂંકમાં ચેતતા રહેવું, સાવધાનીના બધા પગલા લેવા. જે લોકો નોનવેજ ખાતા હોય એ નોનવેજ કચરો ગમે ત્યાં ન નાખવો, એને અથવા તો કચરા પેટી બંધ કચરા ટોળીમાં જ નાખવો, જેથી કરીને વાસથી બીજા જનાવર આકર્ષાય નહીં. અને સાથે સાથે આપણા પાલતુ ઢોર-ઢાંકર છે, એને પણ ગીરની આજુબાજુ લોકો હોય તો એને પણ સાચવવા જ પડશે, એટલે એનું પણ તકેદારી રાખવી. એ એક બહુ જરૂરી છે.
0: ખરેખર ખૂબ સરસ માહિતી આપી, ખૂબ આનંદ પણ થયો, અને સાવચેતીના ભાગરૂપે આપણે શું શું કરી શકીએ તેની પણ માહિતી મળી. આપનો ખૂબ

0: ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
1: થેન્ક યુ. બહુ ઓફ હેન્ડ વાત કરી છે, જેટલી જાણકારી હતી આપણે પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ,
2: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ધન્યવાદ.
0: તો મિત્રો, વન વિસ્તાર આસપાસ જનારા કે રહેનારાએ આ વાત યાદ રાખવાની છે.
3: મિત્રો, વન્યજીવો મનુષ્યો વચ્ચેનો સંઘર્ષ ટાળવા બીજું શું કરવું જોઈએ તે આપ પણ અમને જણાવો.
0: એ માટે નંબર તો યાદ હશે જ,
3: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ હશે.
0: હરિયાળું ગુજરાત,
3: ગીર ફાઉન્ડેશન,
0: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
3: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
0: મિત્રો, 28મી તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળીશું, એટલે હરિયાળું ગુજરાત લઈને ફરી મળીશું 5 જુલાઈએ રાત્રે 8 વાગે. ત્યાં સુધી તબિયત સાચવજો, અને વરસાદ પડે કે તરત ઓછામાં ઓછા 5 રોપા તો વાવજો જ,
3: અને સાથે ગૌરવથી ગાજો.

સ્વતંત્ર હોમણગ આપ સાંભળી રહ્યા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, જેના પ્રાયોજક છે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: Prime Minister Narendra Modi has congratulated the Indian team on their win and praised for their exceptional performance throughout the tournament. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી સભાના કાર્યક્રમો અહીં પૂરા થયા. આવતીકાલે સવારે એટલે કે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.